સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. ઋતુઓ પ્રમાણે ઋતુ ઉત્સવો પણ હવે થોડી જ વારમાં સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

પામેલા જૈન અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભજનનો કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ અને મહેન્દ્ર કપૂર. સ્વરકાર સતીશ ભાટિયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી શ્રોતા મિત્રો આપને લઈ જઈએ છીએ
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે ઉત્સવ. લેખન મનીષા ડામોર. રોજિંદા જીવનના કાર્યોમાં પરોવાયેલા મનુષ્યની કંટાળાજનક પરિસ્થિતિને ખાળવામાં ઉત્સવો મહત્વનું ભાગ ભજવે છે અને આનંદ ઉત્સાહથી છલકાતો માનવી જીવન અને મન મગજમાં નવીન સંચારની અનુભૂતિ કરે છે. માનવીનું જીવન ગાડી છે તો ઉત્સવો આ ગાડીનું ચાલક બળ છે. કદાચ એટલે જ લોકો સમયાંતરે આખું વર્ષ ઉત્સવોની ઉજવણી કરતા હોય છે. મિત્રો, માનવીને આપણે સામાજિક પ્રાણી કહીએ છીએ અને એટલે જ માનવીઓ એકલા અટુલા નહીં પણ ભેગા મળીને ક્યારેક તહેવારો સ્વરૂપે તો ક્યારેક ધાર્મિક વિધિવિધાન રૂપે તો ક્યારેક ઋતુઓ પ્રમાણે ઋતુ ઉત્સવો પણ ઉજવે છે. શ્રોતા મિત્રો, માનવી અનાદિકાળથી ઉત્સવ પ્રેમી રહ્યો છે. ઇતિહાસ પર નજર કરીએ તો આદિમાનવ ભટકતું જીવન ગાળતો હતો, પરંતુ સાથે અને સમૂહમાં રહેવાથી જંગલના પ્રાણીઓથી રક્ષણ મેળવવામાં તેને વધુ અનુકૂળતા જણાઈ હશે અને સમૂહ જીવનની શરૂઆત થઈ હશે. પથ્થરયુગમાં માંસ અને કાચા કંદમૂળ ખાતો માણસ અગ્નિની શોધ થયા બાદ ગુફામાં વસવાટ કરવા લાગ્યો અને ચક્રની શોધે તેના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું. સમય જતાં તે નદી કિનારે સ્થાયી વસવાટ કરવા લાગ્યો, ખેતી કરવા લાગ્યો અને સમય જતાં સમૂહમાં વસવાટ કરનારા લોકોની સંખ્યા વધી હશે અને કદાચ તેથી ફળિયું કે ગામ અસ્તિત્વમાં આવ્યા હશે. તે સમયે પણ લોકો સમૂહમાં ભેગા મળી નવરાશની પળોમાં લોકનૃત્ય કરી, ભોજન કરી, ઉત્સવ ઉજવી આનંદ મેળવતા હશે અને આમ ને આમ માનવ મહેરામણ ભેગું થતા મેળાઓ અસ્તિત્વમાં આવ્યા હશે. મિત્રો, આજે પણ નાના ગામોમાં જ્યાં મંદિર હોય અથવા લોકોની આસ્થાનું સ્થાનક હોય ત્યાં લોકમેળા ભરાય છે અને લોકો ભેગા મળી ઉજવણી કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન

અમર છે. આપણો ભારત દેશ વિવિધ રાજ્યોનો બનેલો દેશ છે. અહીં કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિવિધ બોલી અને ભાષા બોલતા, વિવિધ પહેરવેશ પહેરતા, વિવિધ રીતરિવાજો, માન્યતાઓ, તહેવારો અને નોખી પરંપરા ધરાવતા લોકો વસે છે. દરેક પ્રદેશમાં ઉત્સવોની ઉજવણી પણ ખૂબ ધામધૂમથી થાય છે. મિત્રો, આપણા ખેતરોમાં નવા ધાન્યનો પાક આવે ત્યારે પ્રથમ પ્રભુને ધરાવ્યા બાદ લોકો પોતાના માટે ઉપયોગમાં લે છે અને આની સાથે પણ ઉત્સવ ઉજવે છે. ખાસ કરીને ઉત્તરીય રાજ્યોમાં આવા ઉત્સવો વધુ જોવા મળે છે, જેમ કે લોહરી અને વૈશાખી પંજાબમાં, તો કેરળમાં ઓણમ ઉજવવામાં આવે છે. શ્રોતા મિત્રો, ઓણમના તહેવારમાં મુખ્ય આકર્ષણ ફૂલોની રંગોળી અને અહીંની હોળીની સ્પર્ધા હોય છે. તો બંગાળમાં દુર્ગાપૂજા, જેમાં જવારા વાવવામાં આવે છે. રાજસ્થાનમાં હોળી ધૂળેટી, જેમાં કેસુડા મોખરે હોય છે. તો ઉત્તર પ્રદેશમાં તીજનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતમાં નવરાત્રીના પવિત્ર પર્વનું ખૂબ જ મહત્વ છે. લાકડામાંથી બનાવેલા ગુજરાતના દાંડિયા મિત્રો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો સૌરાષ્ટ્રમાં શ્રાવણી સાતમ આઠમ એટલે કે શીતળા સાતમ અને જન્માષ્ટમી, એ જ રીતે મહારાષ્ટ્રમાં કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થીનું આગવું મહત્વ છે. જેમ મનુષ્ય સાથે પ્રકૃતિ અતૂટ રીતે જોડાયેલી છે, એ જ રીતે મિત્રો આપણા ઉત્સવો સાથે પણ પ્રકૃતિનો અતૂટ નાતો છે. શ્રોતા મિત્રો, આપણે જ્યારે ઉત્સવો ઉજવીએ છીએ ત્યારે પ્રકૃતિનો અને કુદરતી સંપદાના ખજાનાનો ભારોભાર ઉપયોગ કરીએ છીએ, એમાં કોઈ બેમત નથી. ઉત્સવો ઉજવવામાં પ્રકૃતિ ડગલે ને પગલે આપણી સાથે જ હોય છે. તહેવારોમાં ઝાડ, પાન, ફળ, ફૂલ, દૂધ, શાકભાજી, ધાન્ય, અગ્નિ અને પાણીનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અરે, યજ્ઞ અને હોમ હવનમાં લાકડા અને છાણનો પણ ઉપયોગ કરીએ છીએ. તો યજ્ઞની વેદીને પવિત્ર માટીથી લીપીએ છીએ. આમ પ્રકૃતિ વિના આપણે અધૂરા છીએ, આપણા ઉત્સવો અધૂરા છે. પણ મિત્રો, મનુષ્યની અધૂરપને પૂર્ણ કરતી આ પ્રકૃતિ અને પર્યાવરણને જ આ મનુષ્યો જ ક્યારેક ભૂલી જાય છે. ઉત્સવોની ઉજવણીમાં જાણતા અજાણતા આપણને પૂર્ણ કરનાર પ્રકૃતિને જ આપણે નુકસાન પહોંચાડીએ છીએ. મૂર્તિ પૂજાનું મહત્વ ધરાવતા કેટલાક ઉત્સવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ જેવા પદાર્થથી બનતી મૂર્તિઓને નદી, સરોવર કે તળાવના પાણીમાં પધરાવવાથી પાણી ખૂબ જ દૂષિત થાય છે. બિનજરૂરી ઝાકમજોળથી વીજળીનો વેડફાટ પણ ખૂબ જોવા મળે છે મિત્રો. પણ આ રોશનીની કિંમત વીજળીની સુવિધાથી વંચિત લોકો જ સમજી શકે છે. પણ જેમની પાસે પર્યાપ્ત વીજળી છે એમને પણ આ ભૂલવું જોઈએ નહીં. ક્યારેક ઉત્સવોના નામે અવાજ પ્રદૂષણ પણ થતું જોવા મળે છે. મિત્રો, કુદરતી સંસાધનોનો વેડફાટ થાય અને પર્યાવરણને નુકસાન થાય એવા ઉત્સવો આપણને ઉજવવા ગમે ખરા? વિચારજો. હું આદિ અનાદિ કાળથી મનુષ્યનું પાલન પોષણ અને રક્ષણ એક માતા તરીકે કરતી આવી છું. મેં મારી ગોદમાં મનુષ્યોને પોતાના નવજાત શિશુની જેમ પ્રેમ, હૂંફ, મમતા, વૃદ્ધિ અને સમૃદ્ધિ આપ્યા છે. એને જીવવા માટે શ્વાસ આપ્યા છે. તો શું ઉત્સવમાં મારા આ જ સંતાનો મને ભૂલી જશે? આ નાનકડો પત્ર છે પ્રકૃતિ માતાનું પોતાના સંતાનો માટે, એટલે મિત્રો આપણી માટે. પ્રકૃતિ માતા આપણા જવાબની રાહ જોવે છે. બોલો, શું જવાબ છે? તમારો જવાબ તો કદાચ મને ખબર નથી, પણ મારો જવાબ છે કે મનુષ્યની સાથે પ્રકૃતિ પણ ખુશ થઈને મન મૂકીને નાચી ઉઠે તો જ મિત્રો ઉત્સવ ઉત્સવ કહેવાય. મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર, જેનો વિષય હતો ઉત્સવ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા

0: બાદ 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7:05 મિનિટે અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10 મિનિટનો. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20 મિનિટે. 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાત વાગીને 55 મિનિટે એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30 મિનિટે. નવ વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે 10 વાગે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આજની ફિલ્મનું નામ છે સાજન ચલે સસુરાલ. 10:30 મિનિટથી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબીતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળશો. બપોરે 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. સાંજે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20 મિનિટે. આજના કાર્યક્રમનો વિષય છે ડેરી ઉદ્યોગ એક સાહસિક તક. પ્રવક્તા છે વિઠ્ઠલ મકવાણા. 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે રાત્રિના 8 વાગ્યાથી સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબીતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. રાત્રિના 9:15 મિનિટથી ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10 મિનિટે. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब क्रिएट किए हैं.
2: प्रधानमंत्री पुष्टिं कृतवान् यत् भारतस्य नॉर्डिक देशानां च सम्बन्धाः व्यापार आर्थिक सहयोगेन अथ भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सन्धिभिः सह सद्यः एव सम्पन्न व्यापार सन्धिभिः नूतन स्वर्णयुगे प्रविष्टाः सन्ति. अस्मिन् अवसरे वदन्तः नार्वे, स्वीडन, आइसलैंड, फिनलैंड, डेनमार्क इत्यादि देशानां प्रधानमन्त्रिणः लोकतन्त्रस्य मूल्यानां नियमाधारित वैश्विकव्यवस्थायाः अद्यतन परिवर्तमान विश्वस्य बहुपक्षीय संस्थासु तत्कालीन परिष्कारस्य च प्रतिबद्धतां पुनरुक्तवन्तः. प्रधानमन्त्री मोदी पञ्चराष्ट्रयात्रायाः पञ्चमे अन्तिमे च चरणे इटली देशस्य राजधानीं रोम नगरम् आगतवान्। भारतस्य समृद्धकला परम्परायाः उत्सवे

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્યો મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-27 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓએ કમિટી સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય એવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે.
1: 200 કરોડ જનતા કે લીએ ઇસમે મતદાતા ભી ઇન્વોલ્વ હૈ, પૂરે દેશ કા મતદાતા, પૂરે દેશ કે સિટીઝન ઓર દેશ મે જો બહાર સે ઇન્વેસ્ટ કરતા હૈ વો ભી એક સ્ટેક હોલ્ડર્સ કે હૈ કે ભારત કા જો ડેમોક્રેસી હૈ વો કિતની મજબૂત હૈ. और अर्थशास्त्रियों ने यह भी कहा कि इससे जीडीपी पे 1.6% का फर्क पड़ेगा. अगर 7 चुनाव होते हैं तो 7 लाख करोड़ रुपया देश का बचता है. इलेक्शन करने के लिए प्रधानमंत्री मोदी जी ने और सरकार ने ये बिल जो है पार्लियामेंट्री ज्वाइंट पार्लियामेंट्री कमेटी को रेफर किया है.
0: પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે.
1: અગર મેં ઉદાહરણ કે તોર પર આપકો બતાઉં કે 2029 અગર એ લાગુ હોતા હૈ કાનૂન તો લાગુ હોતે પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સેટ. જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હૈ ઓર ઉસસે 5 સાલ કે બીચ મે મઈ 2029 સે લગા કર કે 5 સાલ કે બીચ મે જો ભી વિધાનસભા કે ચુનાવ હોંગે વો શોર્ટ ટર્મ કે લિયે હોંગે ઓર 2034 મે સબ સાથ આ જાયેગે. લાગુ યે 2029 મે તબ હોતા હૈ જબ 2029 કે પહેલે પાર્લિયામેન્ટ ઇસકો કાનૂન બના દે.
0: રાજ્યભરમાં

0: નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ પૈકી ઉમરેઠ, તારાપુર, પેટલાદ, ખંભાત, સોજિત્રા, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, જ્યારે ગીર સોમનાથની વેરાવળ, પંચમહાલની શહેરા અને અમરેલીની દામનગર, ધારી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને અમરેલી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના અંદાજે એક મહિના બાદ ત્રણ તબક્કે 15 મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે. પહેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવશે. તારીખ 25, 26 અને 28 ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ તબક્કે મળનારી સામાન્ય સભામાં 15 મહાનગરપાલિકાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત જીવન, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપી તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં એક દિવસ ગામની સફાઈ અને વૃક્ષોને પાણી આપવાની અપીલ કરી હતી. રાજ્યપાલે યુવાનોને વ્યસનથી દૂર રહી સાત્વિક આહાર અપનાવવા અને બાળકોને સંસ્કારી તથા શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવી આવક વધારવા પણ અપીલ કરવામાં આવી હતી. જામનગર પોલીસે ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડને ઝડપી પાડ્યું છે. આ કેસની તપાસ દરમિયાન લોકોને નકલી વિદેશી નોકરીના વચન આપીને છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી અને 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે. શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ થઈ રહી છે.
1: લોકો સે ઉનકે પાસપોર્ટ લે જાને કે બાદ ઉનકો વિદેશ મે લે જાને કે લિયે ઉનકે પાસે પૈસે એક્સ્ટોર્શન યા ફિર ઉનસે બ્રીચ ઓફ ટ્રસ્ટ કિયા ગયા થા. और जिसमें जो मेन आरोपी है इसका, जिसका नाम है राजेंद्र मुड़ूभाई राजगोर, उसको अभी राजकोट से अरेस्ट किया गया है और उसके पास से कुल 25 पास एंड 4 मोबाइल फोन्स बरामद किए गए हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ફોલો કરશો. આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોથી ખરીદાતા દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 4.55 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે. આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસનો દૂધનો ભાવ પ્રતિ લીટર 62.34 રૂપિયાથી વધીને 63.6 રૂપિયા થશે, જ્યારે ગામના તમામ જે પશુપાલકો છે એમને ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ 38.23 રૂપિયાથી વધીને 38.68 રૂપિયા થશે. આગામી 1 જૂનથી પશુપાલકોને આ વધારો આપવામાં આવશે, જેને લઈ અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે વધુ માહિતી આપી.
2: પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1,035 જાહેર કરવામાં આવે છે. અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ સમગ્ર ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડ ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે.
0: દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે વસ્તી ગણતરી એ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ રાષ્ટ્રીય કાર્યમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે, તેવો સંદેશ આપતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શાહબુદ્દીનભાઈ રાઠોડે પોતાના પરિવારની વસ્તી ગણતરીની પ્રક્રિયા સરળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા માટે અપીલ કરી છે.
3: વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સમાં મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
0: રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે

0: ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસુ હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબસાગર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં તે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિમાં છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 26 મેની આસપાસ ચોમાસુ વહેલું બેસે તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્સે 96 અને જોસ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશરાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્ય મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-28 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર

તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: કુમાર વિષ્ણુના સ્વરે ગવાયેલ આ અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરીસ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. ડીજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 78 સહિત ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઇટાલીની સત્તાવાર મુલાકાતે રોમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાનીએ શ્રી મોદીનું સ્વાગત કર્યું. શ્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સાથે વાતચીત કરશે અને તેમની સાથે ભારત ઇટાલી સહયોગને કેવી રીતે વધારવો તેના પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ સાંભળીએ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
1: રોમ પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લોમાં હતા, જ્યાં તેમણે 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ નોર્ડિક રાષ્ટ્રોના નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને તેમણે સંબોધી હતી.
3: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए એક બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરેંગે.
1: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે.

0: ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશમાં જણાવ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓ સાથે સમિતિ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પહેલીવાર હડકાયા, અસાધ્ય બીમારી અને ખતરનાક શેરીમાં ફરતા શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે, જેમાં માનવ જીવન અને જાહેર સલામતીનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની બનેલી બેન્ચે દેશભરમાં વધતી જતી રખડતા શ્વાનોની વસ્તી માટે શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સંસ્થાઓ એવા વિસ્તારોમાં મૃત્યુ નિપજાવવાની મંજૂરી લઈ શકે છે જ્યાં રખડતા શ્વાનોની વસ્તી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર શ્વાન કરડવાથી અથવા આક્રમક હુમલાઓ જાહેર સલામતીને જોખમમાં મૂકે છે. દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા શ્વાન કરડવા અને હડકવાના કેસોની ઘટનાઓને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો બાદ ગયા વર્ષે 28 જુલાઈના રોજ શરૂ કરાયેલ સુઓ મોટો કેસમાં આ આદેશ આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતીઓ મહાત્મા ગાંધીના AI આધારિત 3D અવતાર સાથે વાર્તાલાપ કરી શકશે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલ આ 3D અવતાર ગાંધીના વિચારો અને વ્યક્તિત્વને જીવંત બનાવશે. સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. આ સંગ્રહાલયનું 3rd AI આધારિત ઇન્ટરેક્ટિવ હોલોબોક્સ હશે. અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના AI હોલોબોક્સ પણ સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 1,85,000થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો પ્રસ્થાપિત કર્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય DGCA અધિકારીઓની હાજરીમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે એર ઇન્ડિયા બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAના જણાવ્યા મુજબ આ વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ લંડન હિથ્રો એરપોર્ટથી બેંગલુરુ જતી ફ્લાઇટ ચલાવ્યા પછી એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ તેના બ્રોડગેજ નેટવર્કનું 99.6% વીજળીકરણ પૂરું કરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 69,873 કિલોમીટરથી વધુ બ્રોડગેજ રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. અને IPL ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. સાંભળીએ આ અંગે અહેવાલ.
1: IPL क्रिकेट में राजस्थान रॉयल्स ने कल रात लखनऊ सुपर जायंट्स को 7 विकेट से हरा दिया. इसके साथ ही राजस्थान की प्लेऑफ में पहुंचने की संभावना भी बनी हुई है. राजस्थान रॉयल्स ने 221 रन का लक्ष्य 7 विकेट के नुकसान पर 5 गेंद शेष रहते हासिल कर लिया. वैभव सूर्यवंशी ने 93 रन की शानदार पारी खेली. वैभव को प्लेयर ऑफ द मैच चुना गया. प्रतियोगिता में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा. यह मैच कोलकाता में शाम 7:30 बजे से शुरू होगा.
0: અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતની ઉધાણ.

0: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે 90 પૈસા વધ્યા, 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો. સુપ્રીમ કોર્ટ, ખતરનાક કૂતરાને મારો, ડર વિના જીવવાનો દરેકને અધિકાર. સંદેશ લખે છે, રસ્તે રખડતા ખતરનાક કૂતરાઓને મોતના ઇન્જેક્શન આપો, સુપ્રીમ કોર્ટ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઇરાન પર હુમલો કરવાનો હતો પણ માંડી વાળ્યું ટ્રમ્પ. લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી, હોર્મુઝ ખોલાવા તૈનાતીની તૈયારીમાં નાટો. આ હેડલાઇન છે ફૂલછાબની. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ડીઝલના ભાવ વધ્યા છતાં ખાનગી લક્ઝરી બસોના ભાડા નહીં વધારાય. આજે ગુજરાત સહિત દેશભરના 12.4 લાખ કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે ગવાયેલ અંદાઝ ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. ગીતના શબ્દો છે સમીરના.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા, ફોન 75750-9129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
4: શું વાત છે, ઘણા દિવસો પછી.
5: હા યાર.
4: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપડા 60 રૂપિયા.
5: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
4: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
5: અને બીજો?
4: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
5: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
4: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
6: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
7: દરેક લેવડ દેવડ હવે

0: સેલ્લી.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: અલકા યાજ્ઞિકના સ્વર ગવાયેલા ગીત છે ફિલ્મ રાજા હિન્દુસ્તાનીનું. સંગીતકાર છે નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

0: મિત્રો, સમય અત્યારે સવારના 8:45 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરે સાંભળીએ રાઝ ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર સમીર.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: ઉભરે અસલી નોટ સાથે કેમ રમે છે?
1: ભાઈ આ ફાટેલી છે.
0: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને
2: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
1: વાવ, નવી નોટ મળશે?
0: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો,
4: કૂલ રહો.
5: આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરે ગવાયેલ પરદેશી બાબુ ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર છે આનંદરાજ આનંદ.

અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભરતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોની સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે સાજન ચલી સસુરાલ. કાર્યક્રમમાં સાંભળીએ કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને પૂર્ણિમાના સ્વરે ગવાય વિવિધ ગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટર નો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 90-990-43-707.
2: પપ્પા, આપો 3,000.
3: કેમ ભાઈ?
2: મારી પોકેટ મની.
3: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
2: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો? હે નહીં, હા, સીધું UPI થી પેમેન્ટ કરો, સરળ છે.
3: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1,000 લઈ જા.
2: તમારો મોબાઈલ આવો.
3: લે લે.
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
5: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે.

0: વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઉભો રે, અસલી નોટ સાથે કેમ રમે છે?
2: ભાઈ, આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે. RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શ્રોતા મિત્રો, સમય અત્યારે સવારના 10:22 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે સાજન ચલી સસુરાલ. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: શું વાત છે, ઘણા દિવસો પછી.
2: હા યાર.
1: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપણા 60 રૂપિયા.
2: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
1: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
2: અને બીજો?
1: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
2: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
1: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓ

મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922385490.

આ અંતિમ ગીત સાથે જ આજનું એક જ ફિલ્મના ગીત ઉપર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું નામ હતું સાજન ચલે સસુરાલ, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે. આ ફિલ્મના વિવિધ ગીતોના ગાયક કલાકારો હતા કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને પૂર્ણિમા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ બાત એક રાત કે ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં.

0: કાર્યક્રમના અંતમાં સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ચરસ ફિલ્મનું ગીત.
1: ગુડ નાઇટ.
2: ગુડ નાઇટ.
1: અચ્છા, ગુડ નાઇટ.

શ્રોતા મિત્રો, ચરસ ફિલ્મના યુગલ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમના આજના કલાકાર વિભા દેસાઈ. તેમના સ્વરમાં સૌપ્રથમ સાંભળીએ કવિ નાનાલાલની ગીતરચના.

શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં વિભા દેસાઈના સ્વરમાં આ હતી અવિનાશ વ્યાસની ગીત રચના. અને કાર્યક્રમના અંતમાં ફરી એકવાર નાનાલાલ કવિની રચના સાંભળીએ, કલાકાર વિભા દેસાઈ.

શ્રોતા મિત્રો, વિભા દેસાઈએ ગાયેલી કવિ નાનાલાલની આ ગીત રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 11 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: આજના પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનું ઘટાડું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. વન નેશન વન ઇલેક્શન અંગેની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકના બીજા દિવસે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સૌપ્રથમ વિવિધ રાજકીય પક્ષો સાથે થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં 5મા આરોપીની ધરપકડ કરાઈ, વારાણસીથી ઝડપાયો. પશ્ચિમ બંગાળ સરકાર 1 જૂનથી મહિલાઓ માટે 3,000 રૂપિયાની માસિક સહાય સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરશે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે 66 ઓબીસી વર્ગોની યાદી સૂચિત કરી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ, પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈને જરૂરી તૈયારી પર સમીક્ષા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1 સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના 1 દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિની સાથે ચર્ચા કરશે. બપોરે 12થી 1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલના મલાવ ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી બપોરે 12 વાગ્યે આપ મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર. અત્યારે સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા દો ચોર ફિલ્મના ગીતથી.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડે ગાયેલી પંચી જાલનવીની રચનાથી. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 238 490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શબ્દો છે સુદર્શન ફકીરના, કલાકારો રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશું ભૂપિન્દર સિંહ અને મિતાલી સિંહે ગાયેલી રાજેશ રેડ્ડીની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો અમીર મીનાઈની આ ગઝલ, જેને ગાઈ છે જગજીત સિંહ અને ચિત્રા સિંહે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. પ્રધાનમંત્રીના રોમ પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ ચિત્રકાર જીયામ પોલો ટોમાસિટીએ વારાણસી પર બનાવાયેલું તેમનું ખાસ ચિત્ર પ્રદર્શિત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ હાન ગ્યુ બેક સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના અલગ અલગ ક્ષેત્રમાં સમજૂતીના કરાર થયા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બીજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયો આગામી 23-26 દરમિયાન તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવશે. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગ

0: ની હત્યાકેસમાં પાંચમો આરોપી વારાણસીથી ઝડપાયો. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો. પંજાબ અને હરિયાણામાં ભીષણ ગરમી, બંને રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 47 ડિગ્રી સુધી પહોંચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલાં બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિ સાથે ચર્ચા કરશે. બપોરે 12 થી 1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. આજે ગુજરાત સહિત દેશભરના 12,04,000 કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એવા બે ઉદ્ઘોષિકા કે જેઓ વર્ષોથી આકાશવાણી સાથે જોડાયેલા હતા, તેમની સાથે આજે આપણે ભૂતકાળના એ દિવસોને ફરી યાદ કરવા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ખાતે 3 દાયકાથી પણ વધુ સમય સુધી જેમણે સેવાઓ આપી અને આજે કદાચ શ્રોતાઓના મન હૃદયમાં એ અવાજ સચવાયેલો હશે એવા સુધાબેન માલવદે અને બીનાબેન દવે, આ બંને બહેનોનું આજના કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ. આજે આ બંને બહેનો સાથે આપની સેવાકાળની એ યાદોને વાગોળવી છે, એ પ્રસંગોને યાદ કરવા છે. તો સુધાબેન
2: નમસ્કાર શ્રોતા મિત્રો,
1: અને બીનાબેન દવે
3: નમસ્તે શ્રોતા મિત્રો,
1: આપ બંને બહેનોનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સુધાબેન, આપનાથી શરૂઆત કરીએ કે રેડિયો સાથે આપનું જોડાણ કેવી રીતે થયું અને આકાશવાણીમાં સેવા આપવાનો મોકો આપને કેવી રીતે મળ્યો?
2: દેવાંગભાઈ, રેડિયો સાથે હું લગભગ 40 વર્ષ, કદાચ એનાથી પણ વધારે સંકળાયેલી છું.
1: એટલે 4 દાયકાથી
2: વધારે. અને જોડાણ કેવું થયું એવું જો કહેશો તો આકાશવાણી ભુજની જયારે શરૂઆત થઈ 67-68 ત્યારે હું કોલેજમાં હતી અને એ વખતે આકાશવાણી ભુજમાં નાટ્ય વિભાગ તરફે હું આર્ટિસ્ટ હતી અને ત્યાર પછી એ વખતે એનાઉન્સરોની કમી હતી, શોર્ટેજ હતી, એટલે ત્યારે કેઝ્યુઅલ જેને અત્યારે આપણે હંગામી ધોરણે એનાઉન્સર લે છે, ઉદ્ઘોષકો લે છે, એવી રીતે એ પેનલમાં હું કોલેજમાં હતી ત્યારથી હતી. અને ત્યાર પછી 1970 મેં ફૂલ ટાઈમ અહીંયા એનાઉન્સર તરીકે અમદાવાદમાં હું રજૂ થઈ.
1: તો રેડિયોનો શોખ, એના વિશે વાત કરો કે નાનપણથી આપ રેડિયો સાંભળતા હતા, રેડિયોમાં આવું છે એવું આપને ક્યારે લાગ્યું કે મારે હવે આ જ ક્ષેત્ર પસંદ કરવું છે?
2: બાળપણથી નાટકો અને ડિબેટ, ચર્ચા એ બધામાં તો હું શાળામાંથી જ ભાગ લેતી આવી હતી, પણ રેડિયો વિશે કંઈ એવી કોઈ માહિતી નહોતી પહેલા તો. પણ જ્યારથી મેં નાટ્ય વિભાગમાં એટલે આકાશવાણી ભુજમાં શરૂઆત કરી અને આકાશવાણી ભુજથી મારી ઉદ્ઘોષિકાની જે કારકિર્દી શરૂ થઈ ત્યારથી એક મનમાં સ્વપ્નું હતું કે ના, આપણે અહીંયા આકાશવાણી જેવા એક માધ્યમમાં તો ચોક્કસ જો મળે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મજા આવી જાય.
1: જી, તો બીનાબેન આપની વાત કરો.
3: હું 1983 જોડાઈ આકાશવાણીમાં અને એનું કારણ કહું તો સાહિત્ય અને સંગીત પ્રત્યેની રૂચિ. નાનપણથી જ જૂના ફિલ્મી ગીતોનો અમારા ઘરમાં બધાને ખૂબ જ શોખ અને એ જ સતત સાંભળ્યા કરતા હતા, એના લીધે ક્લાસિકલ મ્યુઝિક અને ફિલ્મ મ્યુઝિક એના તરફ વધારે આકર્ષાયેલા. એટલે ત્યારથી પછી આમ એમ થયું કે ઓહો, અહીંયા જો કામ કરવા મળે તો કેટલી મજા આવી જાય કે લોકોને સંભળાવવાનું અને

0: શું એનું લેવલ હોવું જોઈએ, મીન્સ કે લોકોને ગમે જ ગમે, આપણે જે ગીતો વગાડીએ અથવા તો આપણે જે કાર્યક્રમો અમે લોકોને આપીએ એ લોકો બી માણે અને આપણે પણ સાથે માણીએ. અને સદનસીબે હું એમાં આવી ગઈ. અને આવીને તો પછી આ જે અમારા સિનિયર ઉદ્ઘોષકો સુધાબેન છે, હસીનાબેન કાદરી છે, અરુણાબેન જોશી છે, એ બધાનો સાથ મળ્યો અને ધીમે ધીમે જેને કહેવાય કે ઓપ આવતો ગયો. મને શીખવા ઘણું બધું મળ્યું અહીંયા આવીને, કારણ કે ઘણી બધી બાબતો આપણને બહાર બેસીને ખબર ના હોય, એ અહીંયા આવીને બધું ઘણું શીખવાનું મળ્યું. વિષ્ણુભાઈ રાવલ, પ્રેમશંકર ભટ્ટ, હા, એ લોકો બધા, અને ભાર્ગવભાઈ મહેતા, તુષારભાઈ શુક્લ. પહેલા હું કમ્પ્યુટર તરીકે ઔદ્યોગિક કામદારો માટેનો જે કાર્યક્રમ આવતો હતો એમાં કમ્પિયર તરીકે હું જોડાઈ હતી, અને પછી એનાઉન્સર તરીકે તુષારભાઈ શુક્લ છે એ પેક્સ બની ગયા અને અમારું સિલેક્શન આમાં એનાઉન્સરમાં થયું. અને પછી એનાઉન્સર થયા પછી તો જે મજા અમે માણી છે દેવાંગભાઈ, એટલે દાખલા તરીકે કોમેન્ટ્રી હોય ક્રિકેટની તો એની અંદર પણ, અને એ વખતે તો ટીવી હજી એટલું નવું નવું જ આવ્યું હતું એટલે લોકો તો એટલી હદે રેડિયોની કોમેન્ટ્રીને એપ્રિશિએટ કરતા કે ટીવીનું જોવાનું ખરું પણ રેડિયો કોમેન્ટ્રી જ સાંભળવાની, એટલે એ પોતાના કલ્પનાથી જે આખી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે એ કોમેન્ટ્રીની એક મજા હતી.
1: શબ્દ ચિત્ર આપવું શબ્દ ચિત્ર દ્વારા લોકો એ જોઈ શકતા હતા કોમેન્ટ્રી કેવી રીતે રમાતી હશે.
0: બિલકુલ, એટલે જેને ત્યાં ટીવી ન હોય એ તો વધારે માનતા હતા કે
1: સુધાબેન ચારેક દાયકા લગભગ આપે કીધું 1970 થી 2010 સુધી, તો આ સમગ્ર યાત્રા એની આપ વાત કરો થોડી.
2: દેવાંગભાઈ, હું જયારે રજૂ થઈ અહીંયા એનાઉન્સર તરીકે ત્યારનો તો માહોલ જ જુદો હતો, કારણ કે ટીવી જેવું માધ્યમ જ હતું નહીં, એટલે રેડિયો સર્વે સર્વા હતું. અને એ વખતે શું હતું કે રેડિયોમાં જે કાર્યક્રમો રજૂ થતા એ લાઈવ રેકોર્ડ નહોતા થતા, એ જયારે જે સમય પ્રસારણ થતું હતું તે જ વખતે એ થતા હતા, એટલે એને કારણે એનાઉન્સર અને જે કલાકારો આવતા હતા એમની વચ્ચેનો એક સેતુ સરસ બંધાતો હતો. કારણ કે એ આવતા, એ ગાતા, એ વગાડતા અને એને તમે માનતા અને એની સાથે તમારો એમનો પરિચય થતો, એ એક સૌથી મોટું સદભાગ્ય હતું. અને બીજું એ કે સૌથી મોટો લાભ ક્યાં થયો ખબર છે, અત્યારે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે જગ્યા છે એ ત્યારે પ્રોડ્યુસરોની જગ્યા હતી, અને પ્રોડ્યુસર એટલે જે તે વિષયનો નિષ્ણાત, ધુરંધરો બધા, એટલે નાટ્ય વિભાગ હોય તો નાટ્યનો ધુરંધર હોય, સંગીત વિભાગ, એટલે મેં એવા ધુરંધરો સાથે, રશિતલાલ ભુજક છે, અતુલભાઈ શાસ્ત્રીય સંગીત માટે, અતુલ દેસાઈ, અને પિનાકીન ઠાકોર નાટ્ય વિભાગ માટે કે જેમનું મોટું નામ છે. સાહિત્યની વાત કરું તો
0: લલિત કુમાર શાસ્ત્રીની અમૃતધારા
2: હજી એ લોકો યાદ કરે, એટલે આવા ઘણા ઘણા મોટા મોટા પ્રોડ્યુસરોની સાથે અમારું જે કોન્ટેક્ટ હતો ને એને લીધે અમારા જ્ઞાનમાં તો વધારો થયો જ, પણ એમની પાસેથી અમે ઘણું બધું શીખવાનું. અત્યારે જો તમે અમને એમ કહો કે તમે સંગીત શીખ્યા છો તો ના, અમે શીખ્યા નથી, અમે તાનસેન નથી પણ કાનસેન જરૂર છીએ, કારણ કે સંગીત માનતા શીખીએ છીએ.
1: તો સુધાબેન, આપણે વાત કરી લાઈવ બ્રોડકાસ્ટની, એ વખતે તો લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણ થતા હતા, તો એની પર થોડી વધુ વિગત આપશો? કારણ કે એ વખતે લાઈવ બ્રોડકાસ્ટમાં તો ઘણું બધું સાચવવું પડે, કેટલું એલર્ટ રહેવું પડે, તો એ કઈ રીતે તમે એ આખું હેન્ડલ કરતા હતા?
2: એમાં એવું હતું, લાઈવ બ્રોડકાસ્ટમાં જે લોકો આકાશવાણીના સ્ટુડિયોથી પરિચિત હશે, એટલે એક એનાઉન્સરનું બૂથ હોય છે, ત્યાં એનાઉન્સર બેસતા અને જુદા જુદા સ્ટુડિયો હતા, નાટ્ય સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, અને એવી રીતે દરેક વિભાગના સ્ટુડિયો હતા. કલાકાર આવે એટલે એની જે ગાવાના હોય એની જે ડિટેલ હોય એ ડ્યુટી પરના ઓફિસર લઈ લે, એ એનાઉન્સર બુથમાં એનાઉન્સરને આપે, કલાકારને એમના બુથમાં બેસાડે. અને ત્યારે શું હતું કે એમ કલાકારની જે શરૂઆતની ઉદ્ઘોષણા છે એ એનાઉન્સર એના પોતાના બુથમાંથી આપે, અને પછી કલાકાર જ્યાં ગાતા હોય ત્યાં જાય. એનો એક હું તમને સરસ દાખલો આપું, બહુ ફની દાખલો છે. મારા વખતમાં એક ક્લાસિકલ પ્રોગ્રામ હતો, એટલે કલાકાર આવી ગયા, મ્યુઝિશિયન્સ આવી ગયા બધા, અને થોડા વખત પહેલા જ એ કાર્યક્રમનો સમય બદલાઈ ગયેલો. પહેલા સમય હતો 8:35 નો અને સવારના 8:35 ક્લાસિકલ આવતું હતું, અને ત્યાં 5 મિનિટ થોડોક વહેલો થઈ ગયો હતો, 8:30 નો થઈ ગયો હતો. હવે કદાચ એ કલાકારોને યાદ નહીં હોય કે ખબર નહીં, ડ્યુટી ઓફિસરે કલાકારને બેસાડ્યા અને મેં

0: ઉદઘોષણા આપી મારા બુથમાંથી, કારણ કે એ વખતે હું મારા બુથમાંથી ઉદઘોષણા આપું અને કલાકાર ત્યાં ગાવા. અને પછી ડ્યુટી ઓફિસર આવીને એની સ્વિચ ઓન કરે, ફેડર, જેને આપણે ફેડર કહીએ છીએ. એટલે ડ્યુટી ઓફિસર એ કલાકાર આવી એ બુથમાં આવીને કલાકારનું ફેડર ઓન કરીને પાછા પોતાની ડ્યુટી ઉપર જતા રહે. હવે મેં ઉદઘોષણા આપી આખા કાર્યક્રમની. પેલા જે કલાકાર હતા એની સાથેના જે સાજિંદાઓ હતા એમને ખ્યાલ જ ના રહ્યો કે મારી ઉદઘોષણા આવી ગઈ છે. એમને એમ કે હજી તો 5 મિનિટની વાત છે.
1: તમે જે બુથમાં હતા અને
0: અલગ જ બુથ
1: એકબીજાને જોઈ
0: નહોતા શકતા, એટલે એમાં એક સાજિંદા ગયો, અમે ગધે, ઠીક છે બજાના, ઠીક છે બજાના. પછી તો આ વાત આગળ ચાલી. હવે આમાં થાય શું, મને સંભળાય નહીં. મારે પછી એ બુથમાંથી આ બુથમાં આવવાનું હતું. ડ્યુટી ઓફિસર ફક્ત ફેડર આપીને એની ડ્યુટી પર ચાલ્યા ગયા. એટલે આ જે બધા અહીંયા સંવાદો 2-3 મિનિટ માટે થયા એ ન ડ્યુટી ઓફિસરે સાંભળ્યા કે ન મેં સાંભળ્યા, પણ એ વખતનું તો લિસનિંગ ખૂબ હતું. એટલે ત્યાં ઘેર બેઠા સ્ટેશન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બંને સાંભળ્યા. અને એ વખતે ખૂબ સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવતા, અને એનો રિપોર્ટ થાય કોઈ પણ ભૂલ થાય તો. હવે અહીંયા અમને બંનેને ખબર નહોતી એટલે રિપોર્ટ થવાનો પ્રશ્ન જ નહોતો. પણ જે પછી સવારની જે પ્રોગ્રામ મિટિંગ હોય એમાં જે લેફ્ટ રાઈટ દેવાય, એટલે અને આવા તો લાઈવ એના ઘણા બધા કિસ્સા છે કે કલાકારને ખબર ના હોય, ટોકરને ખબર ના હોય જે વક્તા હોય એને, અને એ પછી ગમે તેવું બોલી નાખે. એટલે એવા તો ઘણા બધા, એટલે એ જો
1: કિસ્સાઓની વાત કરો, કારણ કે મને હજુ યાદ છે કે એક ટોકર તો એમના ઘરેથી બિચારા ચશ્મા જ લાવવાના ભૂલી ગયા. એટલે એક ટોકરની તો એવી વાત છે કે એ સ્ક્રિપ્ટ જ ભૂલી ગયેલા, અને પછી એમણે આવીને એ હોશિયાર હતા એટલે કે એમણે એમનો જે ડ્યુરેશન હતું પ્રોગ્રામનું એ પતાવી આપ્યું બોલીને. પણ જે કન્ટેન્ટ જવું જોઈએ એ ના જાય, એટલે ઘણું બધું સાચવવું પડે લાઈવ બ્રોડકાસ્ટમાં
0: ખૂબ સાચવવું પડે.
1: જી, તો બીનાબેન આપની યાત્રા વિશે થોડી વાત.
2: અરે અરે, અમે લોકોએ તો જે મેં અલગ અલગ કાર્યક્રમો ઘણા પ્રેઝન્ટ કર્યા છે, કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ, રંગરંગ વાદળિયા તે બાળકો માટેનો કાર્યક્રમ, પછી બહેનો માટેનો કાર્યક્રમ તો સુધાબેન સાથે સહિયર બહુ જ કર્યા છે, અને પત્ર મિત્રોને મળવા માટેનું સ્વામીને વિનંતી કે જે પત્રો આવતા હતા, અને હું ને સુધાબેન ભાર્ગવભાઈ છે અમે લોકો બધા એના જવાબ આપતા, અને એક જે સેતુ બંધાતો જેમ સુધાબેને કહ્યું એ લિસનર સાથેનો, એ આખી આખી વાત જ જુદી. અને પછી તો એકબીજાને સમજતા ઓળખતા થઈ ગયા કે આ લિસનરનો તો આવે જ રિસ્પોન્સ આવે, પ્રોગ્રામ કેવા લાગ્યા, કેવું શું એમની ફરમાયશી ગીતોનો પ્રોગ્રામ આવતો બપોરે 12 થી 12:30, એની અંદર લોકો એમની ફરમાયશ લખીને મોકલતા, અને ક્યાં ક્યાંથી પત્રો આવતા, ગામડે ગામથી. આપણને તો એમ થાય કે ઓહો આટલે દૂરથી લોકો સાંભળે છે અને મોકલે છે, એટલે ગુજરાત બહારના જે સ્ટેટ છે બધા ત્યાંથી બી પત્રો આવતા, અને ખૂબ જ આપણને નવાઈ લાગતી, ને અમને બહુ જ આખો થપ્પો ને થપ્પો, એટલા બધા બહુ જ પત્રો આવતા. તમે એક જણને તો સોર્ટ આઉટ કરીને પેલા બેસવું પડે કે આ ગીતના આટલા પત્રો છે, આ ગીતના આટલા, અને એ પ્રમાણે એનું પછી ચયન કરવામાં આવે અને અમે બગાડતા.
1: એટલે બહુજન હિતાય બહુજન સુખાય, બિલકુલ એને સાર્થક કરતા છેક છેવાડાના માનવી સુધી આકાશવાણીનો અવાજ પહોંચે,
2: બિલકુલ
1: એ આપણો પ્રયત્ન હતો અને એ પ્રયત્ન સફળ પણ રહ્યો. તો સુધાબેન બીનાબેન, તમે જે સહિયરની વાત કરી તો થોડોક એક તમારી એક ઝલક અમારા શ્રોતાઓને આપશો?
2: ચોક્કસ ચોક્કસ. નમસ્તે બહેનો, નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો,
0: નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે બીનાબેન. બીનાબેન, આજે આપણી જે બહેનો છે ને એને મારે એક પ્રશ્ન પૂછવાનો છે.
2: બોલો બોલો.
0: કે બહેનોને એક ટેવ હોય છે કે તમે ચોવટ કરો કે નહીં, એટલે લગભગ બધી બહેનો એવું કહેશે કે ના ના અમે તો કોઈ દિવસ ચોવટ ના કરીએ. પણ મારે એમને એ કહેવું છે કે ચોવટ એ ખરાબ નથી, ચોવટથી છે ને મન સ્વચ્છ થાય છે. અને ચોવટનો બીજો એક ફાયદો શું છે ખબર છે? તમે ચોવટ કોની કરો જયારે બીજી વ્યક્તિ હાજર ન હોય, હવે એને તો કોઈ લાગતું વળગતું નથી,
2: બરાબર,
0: અને તમે તમારું મન મોકળું કરો છો, એટલે ચોવટ સૌથી સારામાં સારો એક વિષય છે.
1: શ્રોતા મિત્રો, જોયું ને તમે કે બીનાબેન ને સુધાબેન જે એ વખતે સહિયર રજૂ કરતા હતા, અહીં કોઈ સ્ક્રિપ્ટ નથી, કશું જ નથી, ને એમને ખાલી આપણે કીધું ને એમણે તરત જ એક વિષય લઈને વાત રજૂ કરી. તો બીનાબેન, તમે તો સવિનય વિનંતી કે એના કાર્યક્રમો પણ બહુ કર્યા છે, અને સુધાબેન આપે પણ બહુ કરેલા.
0: મેં તો ખૂબ એટલે ખૂબ જ કર્યા છે.
1: એટલે એક લહેકો તમે જે શરૂઆત કરતા હતા અને જે એનું સમાપન કરતા હતા એનું એક લહેકો ફરી વાર આપણા શ્રોતાઓ

0: સાંભળે એના માટે.
1: નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે પત્ર મિત્રો.
2: નમસ્તે શ્રોતા મિત્રો. અરે, તમારા કાગળોનો ઢગલો જોઈને આજે એટલો આનંદ થાય છે. અને શ્રોતા મિત્રોની ફરિયાદ છે કે બધા જ પત્રો લેવાતા નથી.
1: તો આજે આપણે બને એટલા વધારે શ્રોતાઓને
2: ખુશ કરીશું, અને શ્રોતાઓની જે ફરિયાદો છે એનું નિવારણ પણ
1: ચોક્કસ.
0: તો તમને બંને બહેનોને મારે કહેવાનું કે એ જમાનામાં કોન્સર્ટ્સ પણ બહુ થતી હતી, તો એ કોન્સર્ટ્સ વિશે થોડી વાત કરો. કારણ કે ક્લાસિકલની હોય, સુગમ સંગીતની હોય, ફોકની હોય, ઘણી બધી કોન્સર્ટ્સ,
1: એટલી બધી કોન્સર્ટ્સ હતી અને એના અનુભવ બધા દર્શકો આવતા હતા.
2: એટલે એ વખતે શું છે દેવાંગભાઈ, મનોરંજનના સાધનો ઓછા હતા.
1: એક્ઝેક્ટલી.
2: અને જયારે આપણા દેશના ખૂણે ખૂણેથી બધા કલાકારો આવે, એટલે આવા મોટા કલાકારોને સાંભળવાનો જે લાભો મળતો હતો,
1: આકાશવાણી
2: પૂરો પાડતી
0: હતી બિલકુલ ફ્રીમાં. એટલે આકાશવાણીએ હંમેશા આમંત્રિત શ્રોતાઓની હાજરીમાં જ કોન્સર્ટ્સ કરી છે.
1: બિલકુલ.
2: અને એ કોન્સર્ટમાં જ્યારે તમને એનાઉન્સર તરીકે પ્રેઝન્ટ થવાનું હોય, ત્યારે તમારે એ કલાકાર વિશેની બધી જ પૂરી માહિતી, કલાકાર શું રજૂ કરવાના છે એ કન્ટેન્ટ વિશેની પૂરી માહિતી. અને અહીંયા એક વાત રજૂ કરવાનું મને મન થાય છે કે એ વખતે ગૂગલ નહોતું.
0: બિલકુલ.
2: એટલે તમારે આ બધી જ માહિતી વાંચીને, તમારે શોધીને પૂરી પાડવાની રહેતી. એટલે એ કોન્સર્ટની એક અલગ જ મજા રહેતી.
0: અને સમય સાથે પાછું તમારે એ કામ કરવાનું હોય કે તમારે એ સમયે કોન્સર્ટ શરૂ થાય અને એનું સમાપન પણ એ સમય પૂરું, અને ઇન બિટવીન તમારે આખું કંટ્રોલિંગ કરવાનું. અને એ બહુ જ અનુભવી માણસ હોય એ વસ્તુ કરી શકે.
2: દેવાંગભાઈ, તમે જયારે સમયની વાત કરીને, ત્યારે છેલ્લે તો કોન્સર્ટ રેકોર્ડ કરીને આપણે વગાડતા હતા. હું જયારે જોઈન થઈ ત્યારે કોન્સર્ટ પણ લાઈવ. એટલે રેડિયો નો અને એ કોન્સર્ટનો શરૂ થવાનો સમય, એ દરેક જણા એલર્ટ, એન્જિનિયર થી માંડીને દરેક જણા, પ્રોડ્યુસર થી માંડીને દરેક જણા એલર્ટ રહેતા હતા.
0: સુધાબેન, આપે કોન્સર્ટની તો વાત કરી, પણ આપને જીવનમાં એક યાદગાર એવી ઘટના બની એવી કોન્સર્ટની વાત કરશો?
2: તમે અત્યારે યાદગાર કોન્સર્ટ કહો છો ને, એટલે આપણા એક સ્ટેશન ડાયરેક્ટર હતા વસુબેન ભટ્ટ, એમના સમયમાં પણ ખૂબ સારા સારા કોન્સર્ટ થયા છે. હે મા ત્વમેવ સર્વમ નવરાત્રી નિમિત્તે એમણે ખૂબ સરસ કોન્સર્ટ કર્યું હતું, અને હોળી નિમિત્તે એમણે કોન્સર્ટ કર્યું હતું રંગદે ચુનરિયા. એ રંગદે ચુનરિયા કોન્સર્ટનો જો હું તમને કહું ને, કે આખા દેશમાંથી જે કોઈ જાણીતા કલાકારો, નિર્મલા દેવીની ઠુમરી હતી, અને દેશમાંથી આવા મોટા મોટા કલાકારોને એમણે આમંત્રિત કર્યા હતા, અને એક ભવ્ય કોન્સર્ટ, અને એ કોન્સર્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા, અને એ કોન્સર્ટનું કમ્પેરિંગ કરવાની મને તક મળી હતી. એનો તમને એક કિસ્સો કહું કે વસુબેનની એક કાર્યશૈલીની પદ્ધતિ એવી હતી કે નિર્મલા દેવી, એમણે એક એવું દ્રશ્ય ઉભું કર્યું હતું કે નિર્મલા દેવી પોતાની ઠુમરી રજૂ કરે છે, અને એક બાજુ ડાન્સર નૃત્યાંગના નૃત્ય કરે છે. હવે આ જ્યારે નિર્મલા દેવીને ખબર પડી કે મારે મારા ગાવાની સાથે આ નૃત્યાંગના નૃત્ય કરવાની છે, ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે ના, મારી કલા હું આવી રીતે નૃત્ય માટે કે એવી રીતે હું સ્ટેજ ઉપર નહીં ગાઉં. વસુબેનની ચતુરાઈએ એ સાચું કરી બતાવ્યું. એમણે એક જ સ્ટેજ ઉપર નિર્મલા દેવી ગાતા હતા અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એવો છે કે પહેલાના જે અધિકારીઓ હતા એમનામાં ખૂબ ગટ્સ હતા, અને એટલું નોલેજ હતું કે પોતાનામાં જો એટલી હિંમત નોલેજ હોય તો જ એ સામા કલાકારને સમજાય. આટલા મહાન કલાકાર, શોભા ગોટુની ગઝલ હતી એ જ કોન્સર્ટમાં, એટલે ખૂબ મોટા મોટા કલાકારો હતા. અને એ કોન્સર્ટ તમને 3 દિવસ એનું ગ્રાન્ડ રિહર્સલ ચાલ્યું, અને એ કોન્સર્ટની અમદાવાદમાં એટલી ઉત્સુકતા હતી કે બધા એના પાસ માટે એ કરતા હતા કે અમને પાસ આપો, પણ બધા માટે શક્ય નહોતું. એટલે 3 દિવસ એના ગ્રાન્ડ રિહર્સલ પણ ફૂલ જતું હતું, અને ઓપન એર થિયેટરમાં હતું. અને હજી કદાચ જે જૂની પેઢીના લોકો છે એ હજી એ કદાચ એ કોન્સર્ટને યાદ કરતા હશે.
0: તો સમાજમાં વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. તો આજે 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ અંગે આપનું શું મંતવ્ય છે કે આકાશવાણી એ સમાજ સુધારણાનું જે કામ કર્યું છે, કે શિક્ષણનું કામ કર્યું છે, કે સંસ્કાર સિંચનનું કામ કર્યું છે, માહિતી સાથે મનોરંજનનું, તો એ વિશે થોડી વાત કરીએ.
1: બસ, બહુજન હિતાય અને બહુજન સુખાય, જેમ તમે કહ્યું એમ, એ તો આકાશવાણી

0: આકાશવાણીનો મહામંત્ર છે જ, અને એ રીતે લોકોને બી આપણે કહીએ કે ભાઈ આકાશવાણીમાં જે છે એ કદાચ તમને બીજે ક્યાંય નહીં મળે,
1: જે એની જે વિશ્વસનીયતા
0: છે, આજે સમાચારને લઈને કહો કે પછી આ બધા કાર્યક્રમોને લઈને કહો, તો એ જે છે એ હજી આજે કાયમ જ છે. લોકો આકાશવાણી ઉપર સાંભળે એટલે એ સાચું જ હોય, એમાં એમાં કોઈ બેમત નથી.
2: અને આકાશવાણીના જે એફએમ અત્યારે જે ચાલી રહ્યું છે એ તો લગભગ રોજબરોજના જીવનમાં પણ ઘણી જ માહિતી આપે છે. તમે કારમાં બેઠા હો તો પણ તમે સાંભળીને તમને રસ્તા પરની પરિસ્થિતિ, ટ્રાફિક શું છે કે શું છે, એટલે માહિતીનું કામ તો આકાશવાણી ખૂબ સુપરે પૂરું પાડ્યું છે અને પાડી રહી છે.
3: તો તમારા સમયમાં જે ઉદ્ઘોષણાઓ થતી હતી એની જે શૈલી હતી અને જે આજકાલ નવા યુગની જે શૈલી છે, શું તફાવત લાગે છે અને એની વિશે થોડો પ્રકાશ પાડો તમે.
2: ઘણો બધો ફેર છે. એક તો સૌથી અગત્યની વાત કહું ને દેવાંગભાઈ, તો અમારા વખતમાં સરકારનો કંટ્રોલ ઘણો હતો અને એને લીધે અમારે શબ્દો બહુ જાળવીને વાપરવા પડતા હતા. ઉદ્ઘોષણાની જે ભાષા લેંગ્વેજ એ પણ બહુ જ જાળવીને વાપરવી પડતી હતી, અને એને જ કારણે અમારે લગભગ અમારી બધી જ જે અમે બોલવાના હોય, અમારી સ્ક્રિપ્ટ જેને કહે, એ અમારે એપ્રુવ કરાવવું પડતું હતું. એટલે પહેલા એનું હોમવર્ક ખૂબ કરવું પડતું હતું, સ્ક્રિપ્ટ લખવી પડતી હતી, અમારા પ્રોડ્યુસર પાસેથી એપ્રુવ કરાવવી પડતી હતી. એટલે જેનો કદાચ અત્યારે જે ઉદ્ઘોષકો છે એ થોડી છૂટ લઈ શકે છે, બોલવામાં ગણો કે ભાષામાં ગણો, કે એ છૂટ એ વખતે અમે નહોતા લઈ શકતા, અને એને કારણે પણ કદાચ હોય. એટલે અમારું લોકોને શું ગમે છે, જોક્સ ગમે છે, થોડું અંદર કંઈ વેરિએશન, તમારી ઉદ્ઘોષણામાં વેરિએશન ગમે છે, એ અત્યારના ઉદ્ઘોષકો આપી શકે છે.
0: એ વખતે એ
2: અત્યારના ઉદ્ઘોષકો જરૂર આપી શકે છે, અને કદાચ લોકો એવું માનતા હોય કે આ આજના ઉદ્ઘોષકો વધારે સારી રીતે બોલે છે, પણ અમારી વખતે અમારી ખૂબ જ મર્યાદાઓ હતી એનાઉન્સમેન્ટ કરવા માટે. એ મોટો એક ફેર છે.
3: એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે એ આજના સમયની જરૂરિયાત છે. તમે જેમ વાત કરી કે ભાઈ કંઈક મજાક કરીને, કે પણ એની મર્યાદામાં રહીને થાય,
2: મર્યાદામાં
3: શ્રોતાઓને સાંભળવું પણ ગમે અને એ મર્યાદા પણ સચવાય. તો સુધાબેન, તમે કંઈક સરસ પ્રસંગ વિશે વાત કરો કે જેથી અમારા શ્રોતાઓને રસ પડે. તમારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈ એવો પ્રસંગ તમને યાદ રહી ગયો હોય.
2: સ્પેશિયલી એવા પ્રસંગો ક્યારે બને ખબર છે દેવાંગભાઈ? તમે જયારે બે જણા મળીને, હવે બીનાબેન અને અમે બંને વર્ષો સુધી સહિયર કાર્યક્રમ કર્યો,
0: મને યાદ આવે છે સુધાબેન કે આપણે કાર્યક્રમ કરતા હોઈએ અને કંઈક એવી વાત ક્લિક થઈ જાય અને તમને એકદમ હસવું આવી જાય એટલે દેવાંગભાઈ પછી રોકાય જ નહીં, અને તમે માઇકની સામે શું કરો, પેલા એમ થાય કે તમે બોલો, પેલા એમ થાય કે તમે બોલો, પણ કરવું શું? એટલે આવા તો ઘણા
2: પ્રસંગો થાય છે. કે પહેલા એવું હતું કે ફક્ત અમદાવાદ વડોદરાથી પ્રસારિત થવાનો કાર્યક્રમ હોય તો એની ઓપનિંગ ઉદ્ઘોષણા જે આકાશવાણી અમદાવાદ વડોદરા, અને જો બધા જ આપણા ગુજરાતના સ્ટેશનો રાજકોટ ભુજ, અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ, એટલે કોઓર્ડિનેશન હોય. હવે એક વખત એક ટોકર આવીને બેઠા અને એ પોતે સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હતા, એટલામાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને એવું કહ્યું, આમણે લેવલ જોઈ લીધું પ્રોડક્શન અસિસ્ટન્ટે કે કયા લેવલે વાત કરવાની એ બધું. ત્યાં થયું એવું કે હજી તો રેકોર્ડિંગ શરૂ કરે ત્યાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને યાદ અપાવ્યું કે ભાઈ આ કોઓર્ડિનેટેડ કાર્યક્રમ છે. એટલે ટૂંકમાં એનાઉન્સરે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ એવું બોલવાનું છે, એટલે રાજકોટ પણ આ કાર્યક્રમ લે છે. પેલા ટોકરને એવું લાગ્યું અરે રાજકોટ પણ લે છે, એટલે જે લેવલ એને મેન્ટેન કર્યું હતું એટલા જોરથી આકાશવાણી આમ જોરથી રાડો પાડીને કે કારણ કે ત્યાં જવું જોઈએ ને.
3: બીનાબેન, તમે પણ એકાદ એવો સરસ પ્રસંગ.
0: મને તો બસ મારા કાર્યક્રમો બધા એટલા બધા મને ગમ્યા છે અને મેં જે પ્રેઝન્ટ કર્યા છે એટલે લોકોએ તે એપ્રિશિએટ કર્યા છે.
2: અને એ વખતે આ બધું લખતી વખતે, સ્ક્રિપ્ટ લખતી વખતે એક ઉત્સાહ એવો હતો કે કંઈક નવું આપીએ આપણે શ્રોતા મિત્રોને, એટલે આપણું વાચન વધતું હતું, ખૂણે ખાચરેથી આપણે ડિટેલ ભેગી કરતા હતા અને ઘણી બધી મહેનત પણ કરી છે.
3: એમ કહી શકીએ કે હેલ્ધી કોમ્પિટિશન હતી એ વખતે કે ભાઈ

0: એક વ્યક્તિ છે કે એક ઉદ્ઘોષક છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, એક સરસ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે છે તો તમને પણ એમ થતું હતું કે ના આપણે પણ આવું કંઈક સરસ કરીએ. અને તમે જે ગૂગલ, કારણ કે એ જમાનામાં તો ગૂગલ હતું નહીં, પણ હવે તો લોકો એઆઈ સિવાય કંઈક કામ જ નથી કરતા, એટલે ગૂગલ હવે તો બાજુ પર જતું રહ્યું છે. 90 વર્ષની આપણે બહુ સરસ વાતો કરી. તો સુધાબેન, તમારા જીવનમાં આકાશવાણીનું મહત્વ શું?
1: એ વિશે તો દેવાંગભાઈ વાત જ થાય એમ નહીં, બધી જ રીતે આર્થિક, સામાજિક અને તમારા ભાવ વિશ્વ, એ ત્રણેયને આકાશવાણીએ ખૂબ સમૃદ્ધ કર્યું છે. આર્થિક રીતે તો નોકરી હતી એટલે પગાર મળતો હતો, સમાજમાં એ વખતે આકાશવાણીની નોકરી એટલે મોભો ગણાતો,
2: બિલકુલ
1: ખૂબ મોભો ગણાતો, એટલો ગ્લેમરસ જોબ ગણાતો.
2: હજી આજની તારીખમાં સુધાબેન કોઈને બી ખબર પડે કે આકાશવાણીમાં હતા અને ઉદ્ઘોષક હતા, એટલે આખું તમારી જે આખી ઇમ્પ્રેશન છે એ બદલાઈ જતી. એટલે ઘણો જ ભાગ ભજવ્યો છે આકાશવાણીએ, તો પર્સનલ તો ખરું જ, પણ ઇવન બધી જગ્યાએ તમે જ્યાં બી જાઓ તો તમારી એક ઓળખ બની રહેતી હતી.
0: જી, તમે જે એ વાત કરી એ ગ્લેમરસ આખો પિરિયડ હતો અને ઘણા બધા શ્રોતાઓ પણ તમને મળવા પણ આવતા,
1: આકાશવાણીમાં મળવા આવતા,
0: એટલે એ સમય હતો. એ તો સુધાબેન તમે એમ કહો કે તમને કોઈ એવો પત્ર મળ્યો હોય, કોઈ પ્રતિભાવ મળ્યો હોય કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય,
1: એવા તો ઘણા જ પ્રસંગો બન્યા છે. ઘણા પત્ર મિત્રો કે અમારે ત્યાં આવો, જરૂર આવો તમે. ઘણા લોકો તો તમારો જન્મદિવસ ક્યાંથી શોધીને પછી તમને શુભેચ્છાઓ પાઠવતા, ઘણા લોકો રૂબરૂ મળવા આવતા. એ જમાનામાં એક અલગ, અને એ આવી રીતે જયારે શ્રોતા મિત્રો એમનો પ્રતિભાવ આપે ને ત્યારે તમને પણ એક આનંદ થતો, હું જે કામ કરું છું એ કંઈક ચીજ થાય છે.
2: અને આ શ્રોતા મિત્રોને તમે વાત કરી તો ઘણા રેગ્યુલર લિસનર હતા, જેમ કે નામ મને યાદ આવે છે કાંતિભાઈ પટેલ, એમના જેવા લિસનર તો આપણે ખરેખર બધાએ નો અનુભવ હશે કે એકો એક ચીજ સાંભળે અને એનો જે કંઈ પ્રતિભાવ હોય, સારું નરસું જે કંઈ હોય, તરત જ ફોન કરીને
1: કહેતા.
2: એવી જ રીતે એક બીજા હતા પત્ર મિત્ર, અરુણભાઈ જેબર કરીને હતા, એ પણ ખૂબ જ કીન લિસનર હતા. એટલે આવા લોકો સાંભળીને જે આપણને એપ્રિશિએટ કરતા, એના લીધે તમારો ઉત્સાહ વધે, એમ થાય કે ના હજી આપણે સારું કામ કરીએ.
0: એટલે કાંતિ કાકા માટે તો એવું કહી શકીએ આપણે કે સારો પ્રોગ્રામ હોય તો વખાણ પણ એટલે કરે અને કઈક એમાં ગરબડ લાગે તો તમારા કાન પણ પકડાય,
2: કાન પકડે, એમની પાસે નોલેજ બી એટલું હતું,
0: નોલેજ પણ એટલું બધું હતું. તો સુધાબેન, તમારી દ્રષ્ટિએ એક સારા પ્રસારણ કરવી તમે કોને ગણશો?
1: હું આવી ત્યારે વિષ્ણુકુમાર રાવળ કરીને એક ઉદ્ઘોષક હતા,
0: બિલકુલ
1: એ બેસે એક વખત માઇક સામે, એટલે એમને કોઈ પહોંચી ના શકે, ગમે તે સ્ક્રિપ્ટ વગર ગમે તેવું સરસ. અને એ અમને શીખવાડતા કે તમારું એક વાક્ય જે લેવલ પર શરૂ થયું હોય એ જ લેવલ પર પૂરું થવું જોઈએ, પડવું ના જોઈએ કે ઉપર ના જવું જોઈએ કે શાંત ચિત્તે. એટલે એમણે અમને ઘણું બધું શીખવ્યું છે, એટલે અત્યારે વિષ્ણુકુમાર રાવળને હું ચોક્કસ મારા ગુરુ માનીશ.
2: બિલકુલ, વિષ્ણુભાઈ સાથે મેં પણ કામ કર્યું છે અને હું પણ એટલી જ પ્રભાવિત થઈ છું એમનાથી.
0: તો સુધાબેન, બીનાબેન, આકાશવાણીની 90 વર્ષની ઉજવણીમાં આપ પણ આજે ભાગીદાર બન્યા અને ઘણી બધી રસપ્રદ માહિતી અમારા શ્રોતાઓને આપી. આશા છે કે આ કાર્યક્રમ ચોક્કસ સાંભળવાવાળા તમામ શ્રોતા મિત્રોને ખૂબ જ ગમશે. આપનો ખૂબ ખૂબ આભાર
1: દેવાંગભાઈ.
2: આકાશવાણીનો અમને યાદ કર્યા,
1: અમને યાદ કર્યા અને અમારું જે જીવન છે એ આટલું સમૃદ્ધ કર્યું.
3: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવદે તથા શ્રીમતી બીના દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: હાર્દિક સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, ઉનાળો આવે એટલે શરીરનું થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આપણે ઘણીવાર ઘરના કામમાં, ઓફિસના કામમાં અથવા રોજિંદી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે શરીર શું કહે છે એ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળામાં સૌથી પહેલી અને મહત્વની વાત, પાણી પૂરતું પીવું. આ આપણે સાંભળતા જોઈએ પણ આનો અમલ કરવો જરૂરી છે. શરીરને સમયસર પાણી મળતું રહે એ ખૂબ જરૂરી છે.
1: અને પાણીની સાથે સાથે ઘરે બનતી સરળ વસ્તુઓ, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી, ફળોના રસ, આ બધું શરીરને ઠંડક પણ આપે છે અને તાજગી પણ આપે છે. આપણા ઘરમાં બા દાદી એક વાત વારંવાર કહેતા, ઘરમાંથી નીકળતા પહેલા પાણી પી લેતા જજો. ત્યારે કદાચ લાગતું કે આ તો સામાન્ય વાત છે, પણ એ અનુભવમાંથી નીકળેલી સમજ હતી. આ તો થઈ પાણીની કે પ્રવાહીની વાત, પરંતુ ઉનાળામાં ખોરાકની પસંદગી પણ ખૂબ મહત્વની બની રહે છે.
0: જેમ કે તેલવાળી ભારે વસ્તુઓ કરતા હળવો ખોરાક, મોસમી ફળો, તરબૂચ, કાકડી, ખરબૂચા જેવી વસ્તુઓ વધુ લેવી, અને હા, બહાર જતા સમયે માથું ઢાંકવું, છત્રી, ટોપી કે દુપટ્ટાનો ઉપયોગ કરવો. કારણ કે ક્યારેક આપણે સૂરજની ગરમીને સામાન્ય માનીએ છીએ પણ શરીર પર એની અસર ધીમે ધીમે થતી હોય છે.
1: ઘરમાં બાળકો હોય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવું. રમતમાં મગ્ન થઈને બાળકોને સમયનું પણ ભાન રહેતું નથી અને ઘણીવાર પાણી પીવાનું તો ભૂલી જ જાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ઉનાળો માત્ર શરીરને નહીં મનને પણ અસર કરે છે. ગરમીમાં ક્યારેક ચીડિયાપણું વધે, થાક વધુ લાગે અને કામ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય, એટલે શાંત રહેવું, ઠંડકમાં બેસવું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઉનાળો તો આવી જ ગયો છે અને આવો જ રહેવાનો છે, તો એના માટે, એની સામે લડવા માટે આપણે જાતને તૈયાર કરીએ. આ વાત સાથે હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શરૂ કરીએ છીએ આપના પત્રોથી. તો અત્યારે મારા હાથમાં છે ભાવનગરથી ગાગરમાં સાગર સમા પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના બે પત્રો. લખે છે કે સોમ, બુધ અને શુક્રવારે અમદાવાદ કેન્દ્રથી આવતો આકાશવાણીનો સહ્યર કાર્યક્રમ દરેક શ્રોતા ભાઈઓ અને બહેનોના કર્ણપટલ પર આનંદ અને ઉમંગની લહેરો પ્રસરાવી જાય છે. કાર્યક્રમની આપ ત્રિપુટીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આગળ સહિયરના એમને ગમેલા કાર્યક્રમો વિશે વાત કરતા તેઓ જણાવે છે કે 13મી અને 20મી એપ્રિલ સોમવારના કાર્યક્રમોમાં આપશ્રી બહેનો દ્વારા રજૂ થયેલી વાતો, અનુક્રમે લેખક સુભાષ શાહ વિશેની વાતો અને વરૂથીની એકાદશી વિશેની વાતો ખૂબ ગમી, તો અનામિકા વસાણી દ્વારા ચા વિશેની વાતો સુંદર રીતે રજૂ થઈ, સાંભળવાની મજા આવી. ત્રણ ગુજરાતી ગીતો સંભળાવ્યા, તે પણ ખૂબ ગમ્યા. પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા વીરુભાઈ તેમજ દાન વાઘેલાની કાવ્ય કવિતા તેમજ લેખનો પરની વાતો ખૂબ સુંદર લાગી. પારૂલ વ્યાસ દ્વારા જે મુલાકાત હતી જેમાં બાળકોના પોષણ વિશેની વાત કરવામાં આવી તે ખૂબ ગમી. મારી પસંદગીનું ગીત સંભળાવ્યું એટલે ખૂબ આનંદ થઈ ગયો. તો 15 અને 22મી એપ્રિલને બુધવારના સહેર કાર્યક્રમોમાં રજૂ થયેલ અનુક્રમે આપશ્રી બહેનો દ્વારા અમદાવાદ રેડિયો સ્ટેશનના 77મા વર્ષના સ્થાપના દિવસની વાતો તેમજ રેડિયોના સ્થાપના દિવસમાં સરદાર પટેલનો સંદેશ જે સંભળાવવામાં આવ્યો, સાથે સાથે હિતેશભાઈ માવાણી દ્વારા ત્રિલોકભાઈ સંઘાણી સાથે રેડિયો સ્ટેશન પર કારકિર્દીની સુંદર સંસ્મરણો વિશેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ. ત્યાર પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો અને હિતેશભાઈ દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેઇલનું વાંચન થયેલ તે સાંભળીને ઘણી ખુશી અને આનંદ થયો હતો. તો 17 અને 24મી એપ્રિલ શુક્રવારના સહ્યર કાર્યક્રમોમાં રજૂ થયેલ આપશ્રી બહેનો દ્વારા કુપોષણ સપ્તાહ દ્વારા 1 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત ખોરાકની વાતો તેમજ મુલાકાતમાં વાંચીની ભટ્ટ દ્વારા ડાયેટ, હેલ્ધી ફૂડ, ખોરાકની તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી હતી. આપ બહેનો દ્વારા ગામડાની સાંસ્કૃતિક જરૂરિયાત, ખેતી, ખેડૂત અને ધાન્ય પરની સુંદર વાતો અને મુલાકાતો, ત્રિલોકભાઈ સંઘાણી દ્વારા સુચિત્રા ભટ્ટ પંડ્યા દ્વારા રજૂ થયેલ બે પુસ્તકો વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું તે સાંભળવાનું પણ ગમ્યું. તો 1મી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ તેમજ વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમાની હું આપ સર્વેને શુભેચ્છાઓ, શુભકામના પાઠવું. જી પ્રવીણચંદ્રજી, આપના પત્રો અમને હમણાં મળ્યા છે, પરંતુ આપની શુભેચ્છાઓ અમારા સુધી ચોક્કસ પહોંચી ગઈ હતી. થેન્ક યુ સો મચ. અને પત્રના અંતમાં જણાવ્યું છે કે 17મી મે થી લઈને 15મી જૂન સુધી પુરુષોત્તમ માસ ઉજવવામાં આવે છે, તો આ પવિત્ર ઉત્તમ માસની સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ વંદન પાઠવું છું. પ્રવીણચંદ્રજી, અમારા બંને તરફથી, સહિયરની ટીમ તરફથી પુરુષો

0: સપ્તમ માસ નિમિત્તે આપને પણ
1: ખૂબ ખૂબ શુભકામના.
0: અને હંમેશાની મુજબ આપે સરસ મજાનો સુવિચાર પત્રોના અંતમાં લખીને મોકલ્યો છે, પલટતા સમય સાથે સહજપણે સરે એ જ સંસાર સાગર તરે.
1: વાહ, પ્રવીણ ચંદ્રજીના આ સરસ મજાના પત્રો પછી હવે આ પત્ર છે કાલીપુરા તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠાથી નિવૃત્ત તલાટી બકાભાઈ આર પટેલનો. જણાવે છે કે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર થોડાક દિવસોથી બપોરની નવરાશની પળોમાં નિયમિત સાંભળવાનો આનંદ માણી રહ્યો છું. વર્ષો પૂર્વેથી આ કાર્યક્રમ સાથેનો મારો નાતો રહ્યો છે. ખાસ કરીને બહેનોને સમાજમાં હિંમતભેર કેમ જીવી શકાય, કે ગૃહિણી રૂપે ઘરને મંદિર સમૂહ કેવી રીતે બનાવી શકાય, માતા તરીકે બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય, પોતાનું કે પરિવારનું સ્વસ્થ અને નિરોગી આરોગ્ય કેવી રીતે સાચવી શકાય, એવી અનેક વિવિધ રસપ્રદ વાતો રજૂ કરીને આ કાર્યક્રમ બહેનો માટે એક શ્રેષ્ઠ પાઠશાળા તરીકેની ભૂમિકા ભજવે છે. ક્યારેક ટૂંકી વાર્તાઓ, નાટકો, મુલાકાતો અને મનગમતા ગીતોની મોજ કરાવીને રેડિયોની લાખો મહિલા શ્રોતાઓ સહ ભાઈઓને પણ ખુશખુશાલ કરી દે એવો આ કાર્યક્રમ છે. અરે વાહ બકાભાઈ, આપે સૈયર કાર્યક્રમમાં પહેલી વખત પત્ર લખ્યો અને આટલા સરસ ધમાકેદાર પત્ર સાથે સૈયર પરિવારમાં આપે પધરામણી કરી એ ખૂબ જ ખુશીની વાત છે. કાર્યક્રમ માટેનું આપનું અવલોકન અમને ખૂબ જ ગમ્યું અને એક તસલ્લી થઈ કે કાર્યક્રમ જે ઉદ્દેશથી આપીએ છીએ એ સંદેશ શ્રોતાઓ સુધી ચોક્કસથી પહોંચે છે. સૈયર પરિવારમાં આપનું જાનદાર શાનદાર સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: કાર્યક્રમ માટેના આપના કોઈ સૂચન હોય તો જરૂરથી અમારા સુધી પહોંચાડજો.
0: તો આપણા સહિયર પરિવારમાં સામેલ થયેલા નવા સવા શ્રોતા મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે આપણા કાયમી શ્રોતા મિત્ર, આપણા શાયર મિત્ર, ખેડા જિલ્લા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી રમેશભાઈ એલ ભાટિયાનો. એમના શાયરાના અંદાજમાં લખે છે કે હું રેડિયોનો વર્ષોથી ગુલામ છું ને એટલે જ કહું છું, મુજે મત રોકો, મુજે આકાશવાણી સુનને દો. ના સોના ના ચાંદી, મેં તો મનોરંજન કી મહેફિલ માંગુ. ના બંસરી કે સુર, ના કવિતા કે ગુલશન, મેં તો અર્ચના કે ભક્તિ ગીત માંગુ. સુગમ સંગીત કે ગીતો મેં તો ગુજરાતી ભાષા કી પહેચાન માંગુ. લોક સંગીત કે ગીતો કો મધુરતા કે ફૂલો મેં મુજે સજાને દો. ટીવી કી દુનિયા મુજસે દૂર હૈ, મોબાઈલ કા સાગર ભી મુજે મંજૂર નહીં. સહિયર કે બગીચે મેં મીઠાશ કે ફૂલ સજાયે હૈ, સૈયર કે બગીચે મેં મેરી શાયરી કો મુજે સજાને દો. વાહ રમેશભાઈ, તો અમે ક્યારે આપને રોક્યા છે? અરે આપના પત્રો અને આપની શાયરીઓ તો શ્રોતા મિત્રોને પણ મોજ કરાવી દે છે. આવી જ રીતે પત્રો મોકલતા રહેજો.
1: અને શાયર મિત્રોના આ પત્ર બાદ હવે આ પત્ર છે વિચારશીલ વ્યક્તિત્વના માલિક એવા ડોક્ટર એમ ટી દેસાઈનો. આ વખતે તેમણે પોતાની જિંદગીના કેટલાક અનુભવો અને કેટલીક વાતો શેર કરી છે. સૌ પ્રથમ તો તેમણે જણાવ્યું છે કે તારીખ 25 એપ્રિલ સવારે યુવા ઉદ્ઘોષકે સારા ગીતો સંભળાવ્યા, જેમાંનું એક ગીત તેમને વધુ સ્પર્શી ગયું. રમેશ પારેખની એ રચના હતી અને પંકજ ઉદાસનો સ્વર હતો, શબ્દ હતા તમારા વગર એ કુંવારી જ રહેશે. અને પછી એમણે પોતાની વાત લખી છે કે મારા કિસ્સામાં તેણી કુંવારી રહેવાની વાત તો બાજુ પર રહી, હું MS ENTમાં નાપાસ થયો એટલે એ યોગ્ય NRIને પરણીને US માં સ્થાયી થઈ ગઈ અને મારો જીવ બાળવા અમારા વિવાહ અને લગ્નમાં પણ હોંશથી આવી અને સાથે તસવીર પણ પડાવી હતી. જો કે મેં દાઢી વધારીને નબળી ગઝલો લખી નહીં. એટલે દેસાઈ સાહેબ, એ નાજુક સમયમાં તમે તમારી જાતને સારી રીતે સંભાળી લીધી એમ ને. પત્નીના સમર્પણ, ભોળપણ અને ઔદાર્ય વિશે આવતા પત્રમાં. અને ત્યારબાદ તેઓ જણાવે છે કે સ્વર્ગસ્થ પરેશ માંકડના વખતથી મારે આકાશવાણી સાથે સંબંધ છે. જી દેસાઈ સાહેબ, અમને ખુશી છે કે આટલા વર્ષોથી આકાશવાણી સાથેનો નાતો આપે જીવંત રાખ્યો છે અને આપ નસીબદાર છો કે આપને આટલા સમજુ, ઉદાર અને સાથ આપનાર જીવન સાથી મળ્યા છે. પ્રતીક્ષા રહેશે આપના અન્ય પત્રની.
0: તો ડોક્ટર દેસાઈ સાહેબના પત્ર બાદ હવે આ ઈમેલ મળ્યો છે ગામ જાળિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી આપણા નિયમિત શ્રોતા મિત્રો અને કાયમી એમના અભિપ્રાયો મોકલનારા માધુભાઈ લખમણભાઈનો. અને સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. ઇમેલમાં જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે.

0: બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે. આપ બંને બહેનોને ખાસ જણાવવાનું કે ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે તો તમારા શરીરનું પણ ધ્યાન રાખજો. જી માધુભાઈ, આપણે આજના કાર્યક્રમની શરૂઆતમાં પણ આ વિશે જ વાત કરી અને અમે કાર્યક્રમના માધ્યમ દ્વારા આ વાત વારે વારે કહેતા રહેતા હોઈએ છીએ. આપને અમારો પણ વિચાર આવ્યો અને અમારા માટે આ સૂચન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે ખરેખર ખૂબ જ ગરમી પડી રહી છે અને ઘણા બધા લોકોને અનેક બીમારીનો સામનો આના થકી કરવો પડે છે, તો ચેતતો નર સદા સુખી આ વાત ધ્યાનમાં રાખીને માનીને આપણે અગાઉથી જ પગલાં લઈએ એ સલાહ ભર્યું છે. આગળ આપે જણાવ્યું છે કે 11મી મેના રોજ જે કાર્યક્રમ હતો તે લાજવાબ રહ્યો. હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી ખૂબ ગમી, તો પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું ભજન સાંભળવાની મજા આવી ગઈ. અમિતભાઈની પસંદગીની ગઝલ પણ ખૂબ સરસ રહી. માધુભાઈ, આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આ ઈમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે આમ તો રોજ અમે સહિયર કાર્યક્રમ સાંભળીએ છીએ, પણ બુધવારની ખાસ રાહ જોઈએ છીએ, કારણ કે બુધવારે અમારા પત્ર અને ઈમેલ તમારા મધુર કંઠે વાંચો છો. વત્સલ શાહનો કોર્ટ વિશેનો વાર્તાલાપ ઉપયોગી હતો. કોર્ટમાં જવાનું કોઈને ન ગમે, પરંતુ કેટલીક વાર ન છૂટકે પરાણે જવું પડે છે. પેલી કહેવત યાદ આવી જાય, જે જાય કોર્ટ દરબાર તેના જાય ઘરબાર. અને આગળ તેઓ જણાવે છે કે હમણાં ગરમીના દિવસો ચાલે છે એટલે દર કલાકે બે કલાકે હાથ પગ મોં પર ઠંડુ પાણી લગાડો અને વારંવાર પાણી, છાશ, લીંબુ શરબત, જ્યુસ વગેરે પીતા રહો. જી ઓસંગભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. એક તો તીવ્ર ગરમીનો આ સમય ચાલી રહ્યો છે અને એમાં પણ અધિક જેઠ મહિનો છે આ વખતે, એટલે ગરમી લાંબો સમય રહેવાની, અને આ સંજોગોમાં આપણે ગરમી સામેની સતર્કતા જાળવીએ એ જ જરૂરી છે.
1: તો હવે આ ઇમેલ છે આપણા ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર મોચી બજાર પડદરીથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે ખૂબ જ દુઃખની લાગણી સાથે જણાવી રહ્યો છું કે 19મી એપ્રિલના રોજ માતૃશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું છે કેન્સરની બીમારીથી. કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રૂપેશકુમારજી, અમારી પ્રાર્થના આપની સાથે છે અને આ કપરા સમયમાં, આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વર આપને હિંમત અર્પે તેવી પ્રાર્થના.
2: ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્રો, રૂપેશકુમારજી ઇમેલમાં આગળ જણાવે છે કે 30મી એપ્રિલના રોજ પ્રસારિત કાર્યક્રમમાં ડોક્ટર કિશન મજેઠિયા સાથેની મુલાકાત ખૂબ સારી રહી, ખૂબ સરસ માહિતી મળી. તો 1લી એપ્રિલના રોજ શરૂઆતમાં એપ્રિલ ફૂલ બનાવીને પાછળથી ખબર પડી કે આ એપ્રિલ ફૂલ હતું. મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ સરસ આપ્યા. ડોક્ટર કૃષ્ણ કિશોર સાહેબે હૃદયરોગ વિશેની માહિતી આપી તે ઉપયોગી રહી. તો 3 એપ્રિલના રોજ આપ બંને બહેનોએ ગુડ ફ્રાઇડે વિશેની ખૂબ સરસ વાતો કરી. અભિષેકભાઈ સાથેની મુલાકાત દ્વારા હીર નવલકથાની વાત ગમી, ગીતો પણ સરસ રહ્યા. રૂપેશકુમારજી, ઘરમાં ગમે તે પરિસ્થિતિ ચાલી રહી હોય છતાં પણ સહિયર કાર્યક્રમ સાથેનો આપનો પ્રેમ અને આપ નિયમિત રીતે ચૂક્યા વગર અભિપ્રાય પહોંચાડો છો, થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર.
3: રૂપેશકુમારના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી સૈયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્ત તથા ભાણિયા, ભાણકી અને ભત્રીજીની આખી ટીમ, ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. જણાવે છે કે સોમવારે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું. જી અમિતભાઈ, માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ એ વખતે ચાલી રહ્યું હતું અને એટલે પ્રાઇમરી ઉપરથી સહિયર કાર્યક્રમનું પ્રસારણ એ દિવસે કરવામાં નહોતું આવ્યું. જો કે વિવિધ ભારતી ઉપરથી સહિયર કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આગળ તેઓ જણાવે છે કે બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. વાર્તાલાપ પણ એ દિવસે સરસ હતો. શુક્રવારનો કાર્યક્રમ ગમ્યો તથા ગુજરાતી ગીત પણ સરસ હતું. જી અમિતભાઈ, આપ નિયમિત રીતે સહેર કાર્યક્રમ સાંભળો છો અને એટલી જ નિયમિત રીતે આપની સમીક્ષા પણ અમારા સુધી પહોંચાડો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

0: તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે તળપદા શબ્દોના શહેનશાહ અને પ્રકૃતિ પ્રેમી એવા આપણા નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો, ડેર લીલાપરા પાટણથી. ઇમેલમાં જણાવે છે કે સાંજે 5 થી સવારે 10 વાગ્યા સુધી ખેતી પાક તેમજ બાગ બગીચા અને વૃક્ષોને પાણી આપવું જોઈએ, ખાસ ઉનાળા પૂરતું. જી ધીરજભાઈ, આપે ખૂબ જ સરસ વાત કરી છે અને દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેમ ઉનાળાની અસર મનુષ્યોને થાય છે તે જ રીતે પશુ પક્ષીઓને અને વૃક્ષોને પણ થતી હોય છે, અને આ સમય દરમિયાન આપણે વૃક્ષોનું, બાગ બગીચા, ફૂલોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રૂપે પાણી પીવડાવતા રહેવું જોઈએ. આગળ આપે જણાવ્યું છે કે શ્રોતાઓના હૃદયના ભાવો વાંચનારી આપ બંને બહેનો અને હિતેશભાઈ સકુશળ હશો તેવી આશા સાથે લખું છું કે શુક્રવારના સહયર કાર્યક્રમમાં હોમિયોપેથી ડોક્ટર ભૈરવીબેનની મુલાકાત જે સ્વાસ્થ્ય બાબતે હતી તે ઘણી ઉપયોગી માહિતી આપી ગઈ. બંને બહેનોએ ખૂબ ઉપયોગી સવાલો કર્યા. સહયર કાર્યક્રમ સીમાડા ઓળંગીને હવે વિદેશમાં પણ સંભળાઈ રહ્યો છે, જે સહયરની લોકપ્રિયતા દર્શાવે છે અને આનો યશ આપ ત્રણેયને જાય છે. ધીરજભાઈ, અમે તો માનીએ છીએ કે આનો યશ આપના જેવા શ્રોતા મિત્રોને જાય છે, અને ખરા અર્થમાં આપ શ્રોતા મિત્રો જ સહયર કાર્યક્રમ અને આકાશવાણીની સફળ પ્રસારણ યાત્રાનો આધાર સ્તંભ છો.
1: તો હવે આ સંદેશ છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે 11મી મે સોમવારે સહયર કાર્યક્રમનું પ્રસારણ નહોતું થયું. જી ધર્મેન્દ્રસિંહજી, આપની વાત સાચી છે. હમણાં જ અગાઉ મેં જણાવ્યું તેમ પ્રાઇમરી ઉપરથી સહયર કાર્યક્રમ પ્રસારિત નહોતો થયો, પરંતુ વિવિધ ભારતી ઉપરથી થયો હતો. આગળ તેઓ જણાવે છે કે તારીખ 13મી મે બુધવારના કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સ ખૂબ જ સરસ હતા. તમે જવાબ પણ ખૂબ સરસ રીતે આપ્યા. કિરીટભાઈએ એમના શહેરની વાત જણાવી કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમીના આ દિવસોમાં સૌને મફત છાશ પીવડાવવામાં આવે છે એ જાણીને સારું લાગ્યું. તારીખ 15મી મે શુક્રવારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો અને દર વખતની જેમ બંને બહેનોએ એ દિવસે પણ સરસ વાતો કરી. ડોક્ટર ભૈરવી પરીખની મુલાકાત ગમી. ભૈરવી બહેને ખૂબ જ સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે એવી સરળતાથી સરસ મજાની જાણકારી આપી. જી ધર્મેન્દ્રસિંહજી, આપના સંદેશ માટે ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સહયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
0: તો શ્રોતા મિત્રો, આપના પત્રો અને ઇમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ પૂરી થાય છે અને કાર્યક્રમમાં હવે આગળ વધીએ એક સરસ મજાની વાતચીત તરફ. શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના સુવર્ણ 90 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. એવામાં શ્રોતા મિત્રો કે જે આકાશવાણીના આધાર સ્તંભ અને મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, એવા આપણા એક શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી સાથેની વાતચીત આજે સાંભળીશું. આજના કાર્યક્રમમાં આપણે એમના ઇમેઇલનું વાંચન પણ કર્યું હતું અને હવે એમનો એક સંદેશ પણ સાંભળી લઈએ.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરાનો હું નિયમિત શ્રોતા ધીરજ રબારી. મારું ગામ ડેર, તાલુકો જિલ્લો પાટણ. જ્યારે હું નાનો 17 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળું છું અને એક પણ કાર્યક્રમ સાંભળવાનું ચૂકતો નહીં. તેમાં મારો લોકપ્રિય કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ, જે સાણાભાઈ સકરાભાઈ રજૂ કરતા હતા, વચ્ચે કોઈ મંજીભાઈ કરીને કાર્યક્રમ રજૂ કરતા હતા. આ કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે મારા દાદી પણ એના એક ચાહક થઈ ગયા અને સમય થાય ત્યારે મને ટોકો કરીને કહેતા કે ભાઈ ધીરા, તું આ કાર્યક્રમ શરૂ થયો તો ચાલુ કર રેડિયો. એ સમયે રેડિયો ઉપર જે માહિતી અને જે સમાચારો સાંભળવા મળતા એ ખૂબ જ સચોટ અને સત્યતા ભર્યા હતા અને રેડિયો ઉપરની જે પણ જાણકારી હતી એ ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક રૂપ હતી. એ સમયે મનોરંજનમાં ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મ ગીતો તેમજ લોકસંગીત, ભજનો સવારથી માંડીને સાંજ સુધી સાંભળવા મળતા. આકાશવાણીને એક સરાહનીય કામગીરી છે અને આકાશવાણીના જૂના ઉદ્ઘોષકોમાં પ્રતિભાબેન શેઠ, ચેતનભાઈ છે, પ્રવીણભાઈ દવે છે, અરુણાબેન છે, પછી બીનાબેન દવે, પારુલબેન વ્યાસ, દિલીપભાઈ પાઠક, પછી વિવિધ ભારતીના રમેશભાઈ મોડિયા છે, આરતીબેન શાસ્ત્રી છે, ઘણા નામ છે જે આજે પણ અમારા સ્મૃતિ પટલ પર અંકિત છે. અમે પણ ક્યાંક ને ક્યાંક એમને યાદ કરીએ છીએ. ફોન ઇન કાર્યક્રમ હોય, નમસ્કાર આકાશવાણી હોય, જે એક આકાશવાણી અમદાવાદની પહેલ હતી એને લોકપ્રિયતાને ટોચ પર આકાશવાણી અમદાવાદને લઈ ગયેલો અને એમાં પ્રવીણભાઈનું યોગદાન ખૂબ જ હતું. અને આ કાર્યક્રમ પણ લોકપ્રિયતાની ટોચ ઉપર છે. જે બહેનો રજૂ કરે છે કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. નવા એનાઉન્સર બહેનો છે, એમની શ્રોતાઓ સાથે વાતચીત છે ખૂબ જ રોચક અને મનોરંજન સફળ હોય

છે અને આ કાર્યક્રમોમાં અમારા શ્રોતાઓના ફોન આવે છે, ગુજરાત બહારના શ્રોતાઓ પણ આ કાર્યક્રમમાં રૂચિ લે છે. અત્યારે જે સહયોગ કાર્યક્રમ આવે છે એમાં બંને બહેનો લિપિબેન અને અલ્પાબેનની જે કાર્યક્રમ રજૂ કરવાની શૈલી છે એ ગામડાથી માંડીને શહેરને જે સહયર બહેનો છે, શ્રોતાઓ છે, ખૂબ જ એક લાગણીસભર રજૂઆત છે. અને જે કાર્યક્રમ નિર્માતા છે હિતેશભાઈ માવાણી, એ પણ બુધવારે અમારા ઇમેલ પત્રોના જવાબ આપે છે. ખૂબ જ સારું લાગે છે અમને, એક પરિવારની ભાવનાની રૂપે આકાશવાણી કામ કરે છે. આજે આકાશવાણી થકી અમે ઓળખાઈએ છીએ, ક્યાંક જઈએ તો અમે ખાલી એમ પૂછીએ કે હું ધીરજ રબારી, તો તરત કહીએ કે આકાશવાણી અમદાવાદમાં તમે જે ઇમેલ આવે છે એ. આજે ઘણા બધા નામો યાદ આવે, દિલીપભાઈ પાઠક હતા, સમાચાર વિભાગમાં હતા, સમાચાર દર્પણ કાર્યક્રમ રજૂ કરતા. ગીત ગુજરી કાર્યક્રમ પણ એક અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ હતો. બીજું કે એક બીજો કાર્યક્રમ ચોત્રો આવતો પહેલા સવારનો એ સોમવારે, જેનો પણ વિશાળ શ્રોતા વર્ગ હતો અને એમાં આદરણીય સ્વર્ગસ્થ પી કરસાણીનો પાત્ર હતું અને સાથે સાથે ઘણી બધી બાબતોની પ્રેરણા પણ આપતું હતું. આજે આપણે આકાશવાણી અમદાવાદ ઉપરથી ઘણીવાર પર્યાવરણ વિશે વાત કરતા હોઈએ છીએ, તો પર્યાવરણની વાત કરવા બેસી હતા તો અમદાવાદ શહેરની વચ્ચે થઈને એક સાબરમતી નદી, અમદાવાદની એક રોનક કહેવાય, ત્યાં આગળ રિવરફ્રન્ટ છે, પણ તે નદીને સાચવવાની જવાબદારી આપણે સૌની છે કે નદીને પ્રદૂષિત ના કરીએ, એ નદીને આપણે જીવની જેમ સાચવીએ, એ જ આપણા પર્યાવરણની મુખ્ય જવાબદારી છે. સાથે સાથે ક્યાંય પણ વૃક્ષ કપાતું હોય તો એને અટકાવીએ, ક્યાંય વૃક્ષને પાણી ના હોય તો એને પાણી આપીએ, સિંચન કરીએ. એ જ રીતે પશુ પંખી પંખીઓના માટે જે આપણા શ્રોતાઓ કામ કરી રહ્યા છે કે આકાશવાણી પણ એક પંખીઓની ખેવના કરે છે અને જે આકાશવાણીના મુખ્ય દ્વાર ઉપર જે અમારા પાટણની રાણીની વાવનું ચિત્ર જોયું ત્યારે અમને અમારા વતન પ્રત્યે અમને ગર્વ થયો કે અમારા પાટણમાં રાણીની વાવનું ચિત્ર આકાશવાણીના મુખ્ય દ્વારે છે. એક બાજુ મારા ખાતે એ બીજું પણ એક ચિત્ર છે. ખૂબ જ સારું લાગે છે આપણા જે ધરોહર સમાન પર્યટનના જે સ્થળો છે એને આકાશવાણી વેગ આપે છે અને એમાં આકાશવાણીના કાર્યક્રમ અધિકારીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, આ બધી બાબતોને પ્રકાશ પાડે છે. એટલે આ બધી બાબતોથી અમે શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈએ છીએ. અમે કાન દ્વારા શ્રવણ પણ કાર્યક્રમોનું કરીએ છીએ, સાથે સાથે અમે કોઈ પણ કામ કરી શકીએ છીએ, ખેતી કરતા હોય તો ખેતી કરી શકીએ, સિલાઈ કામ છે કે અન્ય કામ છે, બહેનો પણ પોતાના કાર્યો આ રીતે કરે છે. આજે આકાશવાણી અમદાવાદનો એક વિશાળ શ્રોતાવર્ગ છે, એમાં ગુજરાત તો ખરો, ગુજરાત બહારના શ્રોતાઓ છે. ગુજરાતના શ્રોતાઓમાં ગણીએ તો આદરણીય કિરીટભાઈ સોલંકી છે, જે નખત્રાણા હતા અત્યારે જૂનાગઢ છે, સાથે પોપરભાઈ રાવળ છે, રમણીકભાઈ ઝાલા છે, આનંદરાજ જાગર છે જે વરિષ્ઠ એક આઈએસ અધિકારી છે, સુરેશભાઈ રાઠોડ છે, પછી હિરેનભાઈ સુપેરા છે, વિભાભાઈ રબારી છે, પછી મનોજભાઈ ઠાકોર છે, પછી અબ્દુલભાઈ કાદર ખત્રી છે, પછી આરતીબા છે, પછી અલ્પાબેન છે, કલ્પાબેન છે. અલ્પાબેન કલ્પાબેન તો અમદાવાદ વડોદરાને હૃદયથી ચાહે છે અને સૈયરના તો નિયમિત શ્રોતા છે અને એમની કવિતાઓ એમની વાતો છે સૈયરના શ્રોતાઓ ઘણીવાર સમયાંતરે સાંભળે છે. બીજા શ્રોતાઓમાં જઈએ તો ગંગાબેન વણકર પણ છે અને કોઈ નામ રહી જાય ગયા શ્રોતાઓ એ પણ માફ કરજો, કેમ કે આપણું વિશાળ વટવર્ક વૃક્ષ છે અને એમાં ઘણા શ્રોતાઓ સામેલ છે, એટલે ક્યાંય કોઈ શ્રોતાઓનું નામ રહી જાય તો માફ કરજો. બાકી આકાશવાણી અમદાવાદે અમને ઘણું આપ્યું છે અને મને લાગે છે કે આવતા સમય પણ આપતું રહેશે. ચેતનભાઈ જાનીને નમસ્કાર આકાશવાણીમાં આજે પણ અમારા માનસ પટલ ઉપર એમની જે રમૂજીભરી તળપદા શબ્દોની જે ચમસો મજામો એ પણ આજે અમને ઘણીવાર એક મનમાં આનંદ ફેલાવે છે. દેવાંગભાઈની સરસ પ્રેરક રજૂઆત પણ અમને ગમે છે અને ઉત્કર્ષ પણ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. એટલે આકાશવાણી જે 90 વર્ષમાં અમને આપ્યું છે એ બીજા કોઈ માધ્યમ અમને આપી ન શકે અને આકાશવાણીનો અમે આજીવન ઉપકારી રહીશું. અને બીજું કે આકાશવાણીના માધ્યમથી અમને ઘણો શ્રોતાવર્ગ, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે શ્રોતાઓના એક વોટ્સઅપ નંબર, એમના ફોન નંબર પણ અમને મળ્યા છે અને મિત્રો પણ બન્યા છે. અમારું ગ્રુપ છે સહ્ય ગ્રુપ, એના થકી અમે આકાશવાણીની રોજેરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. સહ્ય કાર્યક્રમ હોય કે બીજા અન્ય કાર્યક્રમો, ખૂબ જ સારું લાગે છે. આકાશવાણીએ જે આજે અમને પીરસ્યું છે એ બીજું કોઈ માધ્યમ પીરસી ના શકે. ક્યાંય મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા ગણજો શ્રોતાઓ. આ જ રીતે આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત જારી રહેશે અને આકાશવાણીને આજે લાખ લાખ વંદન કરીએ અમે. અને આજે આકાશવાણી ટેકનિકલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, જેના પ્રસારણમાં ખૂબ જ મોટો સહયોગ છે આકાશવાણીના. અત્યારે જે અમદાવાદ વડોદરાના જે સ્ટાફ મિત્રો છે, એનાઉન્સરો છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ. અને જે પડદા પાછળ કામ કરે છે એમનો પણ આભાર માનીએ, જે પ્યુનથી માંડીને ટોચ

0: પોતાના અધિકારીઓનો પણ આભાર માનીએ, સાથે સાથે આકાશવાણીની સાથેના જે પણ સ્ટેશનો છે એમનો પણ આભાર માનીએ. ગોધરા, આહવા, ભુજ કેન્દ્ર, રાજકોટ કેન્દ્ર, સુરત, વડોદરા, આ બધાનો પણ આભાર માનીએ, કેમ કે આ બધાએ અમને હૃદયથી એક શ્રોતા તરીકે માન્યતા આપી છે. એટલે આકાશવાણીને 90 વર્ષની અમે યાદગીરીઓ અમારા સ્મૃતિપટલ પર કાયમ માટે અંકિત રહેશે, અને આ પ્રસારણ યાત્રા વધુ ને વધુ મજબૂત બને એવી અમે અપેક્ષા રાખીએ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.
1: તો મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ડેર લીલાપરા પાટણથી ધીરજ વી રબારી સાથેની વાતચીત. અને અમને ખૂબ જ ખુશી છે કે હંમેશા સહિયર સાથે પત્રો અને ઇમેલના માધ્યમથી જોડાયેલા રહેતા ધીરજભાઈ આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવીને રૂબરૂ આકાશવાણી સાથે જોડાયા.
2: તો શ્રોતા મિત્રો, ફરી એકવાર જણાવવાનું કે અત્યારે ઉનાળાની ગરમીમાં આપણે સૌ આપણા સૌના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. સરસ મજાના ઠંડા ઠંડા પ્રવાહી દ્રવ્યો પીતા રહો, હળવો ખોરાક ખાતા રહો અને સૌ મજામાં રહો. આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર,
2: મેં કનકલતા.
3: तिरंगों की ताल पर आप विविध भारती के संग हैं. थोड़ी ही देर में सुनिए सुरीला सफर.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વચ્ચેની વાતચીત ભારત ઇટાલી સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રોમ પહોંચ્યા પછી તેમને રાત્રિભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી, ત્યારબાદ પ્રતિષ્ઠિત કોલોસિયમની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ વિવિધ વિષય પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજની વાતચીત ભારત ઇટાલી મિત્રતાને મજબૂત બનાવવા માટેની વાતચીત ચાલતી રહેશે. દરમિયાન બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે રોમમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ઇટાલીમાં ભારતીય સમુદાયનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ભારત ઇટાલી સંબંધોને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા

પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવ અપાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઇટાલી સંબંધો અભૂતપૂર્વ ગતિએ વિસ્તર્યા છે અને હવે તે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલીના સમકક્ષ જ્યોર્જિયા મેલોની દ્વારા લખાયેલા સંયુક્ત લેખમાં બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે, જે સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને ચરિતાર્થ કરે છે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત ઇટાલી ભાગીદારી ઉચ્ચતમ રાજકીય અને સંસ્થાકીય સ્તરે પહોંચી રહી છે. તેમણે કહ્યું કે ભાગીદારી બંને રાષ્ટ્રની આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને સદીઓ જૂની સભ્યતાને જોડીને એક નવું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. બંને નેતાઓએ કહ્યું કે તેમનો સહયોગ એક સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે કે 21મી સદીમાં સમૃદ્ધિ અને સુરક્ષા, રાષ્ટ્રની નવીનતા, ઉર્જા સંક્રમણોનું સંચાલન અને વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત કરવાની ક્ષમતા પર આધારિત રહેશે. બે રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં નેતાઓએ નવા લક્ષ્યને અનુસરીને અને પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આન ગ્યુ બેક સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત દક્ષિણ કોરિયા સંરક્ષણ, સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બેઇજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર, એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો

0: પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઇરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 20 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઇઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: पढ़ने में तो बहुत देर लग जाएगी. बात नदी के गाने की हो रही थी, कितने सारे श्रोताओं ने नदी के गानों की बात की, तो मैंने सोचा कि एक मोंटाज कर लेते हैं.

0: તેમણે ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું. અગાઉ તેમણે મલાવ ગામની રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વહેલી સવારે શાળાના વિદ્યાર્થી, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ આજે ઓનલાઇન માધ્યમથી સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વગણતરી કરાવવા અપીલ કરતા સંદેશ આપ્યો હતો.
1: મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્ર હિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે અને વર્તમાન સમયમાં જયારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
0: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઇન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઇન પોર્ટલ SE.census.gov.in

0: ગયો છે ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
1: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઈન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જાતે તેમની માહિતી ભરી શકે છે. ત્યારબાદ આગામી 1 જૂનથી ગણતરીદારો નાગરિકોના ઘરની મુલાકાત લઈ વિવિધ વિગતોની જાણકારી મેળવશે. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાડોલ અને ડભાટ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ છે. અંદાજીત 95 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે. ભાવનગરના બડબીટ ટોલનાકા નજીક કાર અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકના મોત થયા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડી રાત્રે કાર આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી ત્યારે કારમાં સવાર યુવકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને ઘટનાસ્થળે જ ત્રણે મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્રણે મૃતદેહને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ માળખામાં મહત્વનો વહીવટી ફેરફાર કરાયો છે ત્યારે આજે નવા ઝોન 8 ડીસીપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ નવા ઝોન 8માં 5 પોલીસ સ્ટેશનને આવરી લેવાયા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે અને પોલીસ સેવા વધુ સારી બનશે.
2: आज ये जोन जो शुरू हुआ है इससे यहाँ के एरिया के लोगों को काफी फायदा होगा. लोगों की एक्सेस यहाँ पे फास्ट होगी डीसीपी के लिए और लॉ एंड ऑर्डर में भी इससे काफी इम्प्रूवमेंट होगी. आज से ये शुरू हो गया है, कल हमने इसका ऑर्डर कर दिया था. आज 00 आवर्स लास्ट नाइट से ये शुरू हो चुका है.
1: રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ગયા હો કિસી કા હૈ દુનિયા.

0: जो लेक्चरर्स थे वो शादी में आए।
1: अरे वाह।
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સ્થિત છે. પ્રસ્તુત છે આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
7: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
4: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
7: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
4: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
8: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
9: મનસુખભાઈ, ક્યાં ચાલ્યા?
5: કચેરીએ, દીકરાની નોકરી માટે.

0: જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
0: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
0: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: શબનમ ફિલ્મ ગીત અનુરાધા પૌડવાલના સ્વરમાં.

અનુરાધ પૌડવાલના સ્વરમાં હતું ફિલ્મ શબનમનું ગીત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 101.2 MHz પરથી. અત્યારે સાંજના 5 થયા છે. વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત છાયા ગીત હવે અમે રિલે કરીશું આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 MHz પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે આ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ કે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન

0: 0799-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799-232-5490.
3: જાની દુશ્મન ફિલ્મ ગીત મોહમ્મદ રફીના અવાજમાં.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોત્ર કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે. બસ થોડી જ વારમાં

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: મેરી જંગ ફિલ્મ અગીત લતા મંગેશકર અને નીતિન મુકેશના અવાજમાં

0: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: બડા કઠિન હૈ પ્રશ્ન ભૈયા, આયે બારંબાર इस उम्र में पूछे बीवी क्या करते हो प्यार, मुझसे क्या करते हो प्यार.
2: દિલીપ કુમાર, મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં કર્મા ફિલ્મનો અગીત.
3: તો ક્યા કહા આપને?
1: અરે બરસો સે તો કહેતા આયા, આઈ લવ યુ, આઈ લવ યુ. હર દિન હર પલ યહી કહું મેં, આઈ લવ યુ. સુબહ

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

મને રુદાસ અને અનુરાધા પૌડવાલને આપણે સાંભળ્યા. ફિલ્મનું નામ હતું રામ લખન. અને હવે સાંભળીએ ફિલ્મ આસપાસનું આ ગીત લતા મંગેશકરના અવાજમાં.

ફિલ્મ ખિલોનાનું આ ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળીએ લતા મંગેશકર અને અનુપ જલોટાને. ફિલ્મનું નામ છે એક દૂજે કે લીએ.

राम तेरी गंगा में ली फिल्म अगी तपे संभळ्यो लता मंगेशकर अने साथीओना अवाजमा श्रोता मित्रों आकाशवाणीना गोधरा केन्द्रनो आ प्रसारण आप सांभळी रह्या छो एफएम बेंडिक सुबी पूर्णांक 2.2 मेगाहर्ट्ज परथी अत्यारे 7:10 થવા જાય છે હવે થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું

0: સવાર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળીશું.
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ આજે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે.
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારણા આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરીને પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, માત્ર 2.5 મહિનામાં 40,000 ઘરોમાં નવા ડીપીએનજી ગેસ કનેક્શન અને 13,000 પુનઃ જોડાણ અપાયા છે. તેમણે કહ્યું કે ગુજરાત એનર્જી લિમિટેડ સહિત રાજ્યની તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીને આશરે 85,000 ડીપીએનજી કનેક્શન અને 1,100 વાણિજ્યિક જોડાણ પૂરા પાડ્યા છે.
2: પેટ્રોલ ડીઝલ ની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ તમારા ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલી ને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો ને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો.
0: ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતનપ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકશે. વિકાસના કામોને 2 શ્રેણી એ અને બીમાં વિભાજિત કરાયા છે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે. કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાના વડા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ છે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મોરબીમાં સિરામિક 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 થી વધીને 670 થઈ છે. તેમણે ઉમેર્યું કે નવા પીએનજી કનેક્શન મળવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વેગ મળશે.
2: બહુ મહત્વનો નિર્ણય. 1.5 મહિનાની અંદર જ કાર્યરત એકમોની સંખ્યા જે 83 હતી એનાથી વધીને 670 મોરબી સિરામિક જે ઉદ્યોગો હતા એમને નવો પ્રાણ આપવાનું કામ એ ડીપીએનજી કનેક્શન આપીને 13,000 પુનઃ જોડાણ કરીને 40,000 રહેણાંક હેતુ માટે થઈને ખૂબ મહત્વનો નિર્ણય થયો છે. એનાથી આખા ઉદ્યોગ સિરામિકને ખૂબ મોટો ફાયદો થવાનો છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાવ ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીએ ખેડૂતો

0: ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું. તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે સ્ટેશનો પર કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું અવલોકન કરી પ્રતિક્રિયા આપી હતી.
1: ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે. મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમને સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઇનો છે, આમના કોઈ પોલીસ તરફથી વધુ કંઈ સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડેલા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 125થી વધુ ઘર અને વખાર ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન 84 ઘરમાંથી 1,25,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. ચેકિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ પણ મળી આવ્યા હોવાનું ASP વેદિકા બિહાનીએ જણાવ્યું છે.
2: जितने भी HS, MCR, बूटलेगर और गुनाह प्रवृत्ति वाले भारी माथे इसम थे उन सभी के घर चेक करने आए और इससे एक सुरेंद्रनगर जिला पुलिस को एक काफी अच्छी सक्सेस मिली कि 8 वांटेड आरोपी मिले, जिसमें से एक आरोपी तो ऐसे थे जिसके खिलाफ 3 वारंट निकले हुए थे और वो गुनाहित प्रवृत्ति का था जिसके खिलाफ 6 FIR पहले दर्ज की गई थी.
0: વલસાડ જિલ્લા ધરમપુર બરૂમાળમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમ બરૂમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે 3 રસ્તા પાસે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર જતો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન મોટરસાયકલના સ્ટિયરિંગમાં છુપાવેલી થેલીમાંથી 472 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 53,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાયકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે 45,000ની આવક થઈ છે અને કુલ 1,801 કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે, જેનો ઉપયોગ ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે થઈ શકશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફ મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજિટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમ્મીદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
3: અમદાવાદ કે લીએ આજ મેલી ક્લિયર સ્કાય દિયા ગયા હૈ ઓર જો અધિકતમ તાપમાન હૈ 43 ડિગ્રી સેન્ટિગ્રેડ કા આસપાસ રહેને કા સંભાવના દિયા ગયા હૈ. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ અમદાવાદ મે વો હૈ 43.7 ડિગ્રી સેન્ટિગ્રેડ જો 71.7 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યાદા હૈ. ગાંધીનગર મે રેકોર્ડ હુઆ હૈ 43.2 ડિગ્રી સેન્ટિગ્રેડ. સુરેન્દ્રનગર મે રેકોર્ડ હુઆ હૈ 43 ડિગ્રી સેન્ટિગ્રેડ. સુરત મે રેકોર્ડ હુઆ હૈ 38.2 ડિગ્રી સેન્ટિગ્રેડ.
0: કચ્છ મ્યુઝિયમ ખાતે 3 દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2026 યોજાઈ ગયો. 3 દિવસ ચાલેલા આ મહોત્સવે કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ અંતર્ગત વિશેષ સત્ર યોજાયું, સાથે જ લાઈવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાત

0: વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્રણેય દિવસ સુધી ભાગ લેનાર તમામ સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી. હવેથી વતનપ્રેમ યોજના અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ મિન્ટિક 2.92 મેગાહર્ટ્ઝ પર 7:20 થઈ છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. બસ હવે થોડી જ વારમાં

મિત્રો, આજે આપણે વાર્તાલાપ સાંભળીશું. ડેરી સેક્ટરમાં ઉદ્યોગ સાહસિક તક. ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં આજીવિકાની સુરક્ષા મુખ્યત્વે પશુધન અને કૃષિ ક્ષેત્રે ઉપર નિર્ભર છે. પશુધન ક્ષેત્રમાં દૂધ એકલા મૂલ્ય 67% જેટલું છે અને વધતી વ્યાપક માંગ સાથે તે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપનાર છે. દેશમાં 7 કરોડ જેટલા નાના અને સીમાંત ખેડૂતો સરેરાશ 2-3 જેટલા પશુ ધરાવતા હોય છે અને 50%થી વધુ દૂધનું ઉત્પાદન કરે છે. ભારતમાં ચોખા અને ઘઉં પછી દૂધ ખાદ્ય ક્ષેત્રે ધરાવે છે. ભારતના વૈશ્વિક ઉત્પાદનમાં આશરે 18.4% જેટલું યોગદાન દૂધનું છે, જેમાં વાર્ષિક વૃદ્ધિ દર આશરે 6.0% સાથે 187.74 મિલી ટનથી વધુ છે. દૂધની અંદાજિત માંગ સીમાંત અને નાના ડેરી ખેડૂતો માટે નવી તકો પ્રદાન કરે છે. ભારતીય ડેરી ક્ષેત્રનો વિકાસ ચોક્કસપણે ઉન્નત દૂધ ઉત્પાદકતા, દૂધ ઉત્પાદકો પાસેથી સીધી સારી ગુણવત્તાવાળા કાચા દૂધનો પુરવઠો અને દૂધની મૂલ્યવૃદ્ધિ પર આધારિત ડેરી અને દેશના જીડીપી અને આજીવિકાના સ્ત્રોત તરીકે મહત્વનો ફાળો આપશે. વ્યવસાયિક ધોરણે ડેરી ફાર્મ, દૂધ અથવા ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના પ્રત્યે ઉદ્યોગપતિઓમાં રસ વધી રહ્યો છે, જે સંગઠિત ડેરી ફાર્મ અને દૂધ પ્રોસેસિંગ એકમોની વધતી સંખ્યાથી સ્પષ્ટ થાય છે. ઉપરાંત ઉદ્યોગ સાહસિકો માટે ડેરી ક્ષેત્રે અનેક તકો છે. જેની વાત કરીએ તો પ્રોત્સાહનમાં આવતા અવરોધો અંગે જો વાત કરીએ તો મિત્રો, ભારતીય ડેરી ક્ષેત્રે મોટાભાગે અસંગઠિત ક્ષેત્રમાં છે અને સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં નોંધપાત્ર હાજરી માટે તેનું પરિવર્તન તાત્કાલિક ધોરણે જરૂરી છે. એક સંભવત મુખ્ય કારણ એ પણ છે કે ઉદ્યોગ સાહસિકોને ડેરી ક્ષેત્ર તરફ દોરવા તે દેશભરમાં નિશ્ચિતતા અને વિશાળ બજાર તકોનું એક મૂળ તત્વ છે. ટેકનોલોજી મેનેજમેન્ટના વર્તમાન સેટઅપ સાથેના અનુભવો વિશે જો મિત્રો વાત કરીએ તો ડેરી ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિક વિકાસને અવરોધે છે. સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને સંગઠનોમાં વૈજ્ઞાનિક તકનીકી વિકાસને લગતા હોદ્દેદારોમાં જાગૃતિનો અભાવ. સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં ટેકનોલોજીના મોટા અવકાશ રહેલા છે, પરંતુ મોટાભાગની તકનીકો બજારમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગ્રાહકોને સ્વીકૃતિ આપતું નથી. કૌશલ્ય વિકાસના કાર્યક્રમોમાં તાલીમાર્થીઓમાં ગુણાત્મક સુધારાનો અભાવ છે. ખેડૂતો અને ઉદ્યમીઓ અને અન્ય હોદ્દેદારોને સંસ્થાકીય સહાયતાનો અભાવ છે. સફળ વ્યવસાયીકરણ માટે અસંગઠિત ક્ષેત્રમાં ઉત્પાદિત ઉત્પાદનોના પ્રોત્સાહન અને અપનાવવાની અસરકારક માર્કેટિંગ તકનીકી સ્થાનાંતરણ અને સાહસિક વ્યૂહરચનાની ગેરહાજરી. તો આ બધા મુદ્દાઓને આધારે વિવિધ તબક્કે સામનો કરતી સમસ્યાઓનું સમાધાન લાવવા

વ્યૂહાત્મક યોજનાઓ ઘડવાની જરૂર છે. વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ દ્વારા સરકારી પહેલને લક્ષ્ય અને ઉદ્દેશોના સુનિશ્ચિત સમૂહ સાથે કલ્પનાત્મક બનાવવામાં આવી છે. જો કે વિવિધ સ્તરે તેમના અસરકારક અમલીકરણમાં મર્યાદા છે. તે કેટલીકવાર સ્ટાર્ટઅપ્સમાં નિરાશા પેદા કરે છે. કોઈપણ વ્યવસાયિક સાહસની સ્થાપના માટે નોંધપાત્ર રોકાણની જરૂર હોય છે. તેથી પ્લાન્ટ અને મશીનરી માટે નાણાકીય દ્રષ્ટિએ પ્રોત્સાહન, યોજનાની માહિતી અને માર્કેટિંગ માટે સપોર્ટ સિસ્ટમ આવશ્યક છે. હવે મિત્રો, વાત કરીએ ડેરી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતા માટે સંભવિત ક્ષેત્ર. તો ડેરીનું 80% ક્ષેત્ર અસંગઠિત છે, જેમાં પરિવર્તનની તાતી જરૂરિયાત છે. આ પરિવર્તન હિસ્સેદારોની કુશળતા વિકસાવવા, વૈજ્ઞાનિક અથવા તકનીકી વિકાસ અંગે જાગૃતિ લાવવા, અંતિમ વપરાશકારોને તકનીકી સ્થાનાંતરિત કરવા અને સંસ્થાઓ, ઉદ્યોગો, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોમાં જોડાણ વિકસિત કરવા દ્વારા વિકસિત તકનીકીઓના માન્યતામાં સહાય પૂરી પાડવાથી જ શક્ય છે. તકનીકી વિકાસ પર આધારિત ભારતીય ડેરી ક્ષેત્રના ટકાઉ વિકાસના લક્ષ્યને પહોંચી વળવા ડેરી ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિક વિકાસ એ એક શ્રેષ્ઠ અભિગમ છે. કૃષિ ડેરી અને વેટેનરી સ્નાતકો કોઈપણ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાની પસંદગી કરી શકે છે. હવે મિત્રો, વાત કરીએ ડેરી ફાર્મિંગ. પેરી અર્બન ડેરી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ડેરી ફાર્મિંગ પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદકતામાં સુધારો થયો છે અને સાથે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત થઈ છે. ઉત્તમ સૂક્ષ્મજીવોની પસંદગી અને ગુણાકારથી શરૂ થતા ડેરી ફાર્મ મેનેજમેન્ટના સુધારેલા જ્ઞાન અને માહિતીમાં વધારો કરવા, રાશનનું સંતુલન, રોગની રોકથામ અને ઉપચાર, બચ્ચાના અંતરાલોને ઘટાડવા માટે અને તરુણાવસ્થાની ઉંમર ઘટાડવા અને નફાકારક સાહસો વિકસાવવામાં મદદ કરી છે. ઉદ્યોગ સાહસિક માટે મુખ્ય જરૂરિયાત એ છે કે તેઓ કાચા માલ, દૂધ ચિલિંગ કમ ટ્રાન્સપોર્ટ અને ડિસ્પેન્સિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકોને કાચું દૂધ કેવી રીતે પહોંચાડી શકે છે. ડેરી ફાર્મિંગ સ્વસહાય જૂથો SHG અને દૂધ ઉત્પાદક સંઘ MPU દ્વારા વધુ નફાકારક અને સંતોષકારક હોઈ શકે છે, જ્યાં આગળ અને પાછળના જોડાણો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ડેરી ફાર્મ્સને પણ અંશતઃ સંવર્ધન ફાર્મમાં રૂપાંતરિત કરી શકાય છે, કારણ કે તે કૃષિ આવકમાં અનેક ગણો વધારો કરી શકે છે અને પશુપાલનનું કદ મહત્તમ જાળવવામાં મદદ કરી શકે છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ખેડૂતો માત્ર પશુઓના વેચાણ દ્વારા જ મોટી આવક મેળવે છે. રોગમુક્ત અને ગુણવત્તાવાળા પ્રાણીઓના વેપાર માટે સંવર્ધકો, વેચાણકર્તાઓ અને ખરીદદારોની સુવિધા માટે સરકારે ઈ પશુ હાટની શરૂઆત પણ કરી છે. હવે મિત્રો, વાત કરીએ પશુ ફીડ ખોરાક અને ઘાસચારા બિયારણ ઉત્પાદન. તો ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે સારી ગુણવત્તાવાળું ફીડ અને ઘાસચારાની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ આવશ્યક છે. ફીડ અને ઘાસચારા માટે દૂધ ઉત્પાદનમાં આશરે 60% ખર્ચ થતો હોવાથી વ્યવસાયિક ડેરી ફાર્મિંગ સિસ્ટમમાં તેનું ધ્યાન આકર્ષિત થયું છે. જો કે મોટી સંખ્યામાં ગાય ભેંસની વસ્તી અને મિનરલ મિક્સર્સ, ફીડ સપ્લિમેન્ટ્સ, ફીડ એડિટિવ્સ, કમ્પોઝિટ ફીડ બ્લોક અને ડેરી એનિમલ રાશનને અસરકારક બનાવવા તરફ વધતા વલણને ધ્યાનમાં લેતા ત્યાં ફીડ અને ઘાસચારાના બીજ ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરવાની પૂરતી તક છે. લીલાચારાની માંગને પહોંચી વળવા માટે ઘણા બધા પાક અને જાતોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સાયલેજ બનાવવાની પરાગરજ સહિતના અભિગમો લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આશાસ્પદ બજારને કબજે કરવા માટે અને નવા વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય સમય છે. હવે મિત્ર, વાત કરીએ દૂધ ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા. ડેરી આધારિત ખોરાક હંમેશા આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસોનો એક અભિન્ન ભાગ રહ્યો છે અને જેના અનેક પોષક ફાયદા છે. અન્ય ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની તુલના કરવામાં આવે તો ડેરી ઉદ્યોગમાં ગતિ અને મૂલ્યની વૃદ્ધિનું સ્તર વધુ સારું છે. દૂધની પ્રક્રિયામાં તકનીકી પ્રગતિઓ દેશમાં મૂલ્યવૃદ્ધિના ક્ષેત્રમાં સુધારો કરવાની તક આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની રજૂઆત મુજબ ગુણવત્તા, સલામત અને માનવ સ્વાસ્થ્ય પર મોટાપાયે વેપારનું દ્રશ્ય સુધારવાનું લક્ષ્ય છે. ગ્રાહકો સુધી સ્વસ્થ ખોરાક પહોંચાડવાનું ધ્યેયમાં ડેરી ઉત્પાદનોને લગતી સતત મૂળભૂત અને વ્યૂહાત્મક સંશોધન પ્રવૃત્તિઓનું ખૂબ જ મહત્વ છે. ઉત્પાદકોના સ્તરે મૂલ્યવર્ધકતા, ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત ખાતરીપૂર્વક ઉત્પાદનો પહોંચાડવા અને ઉત્પાદકોને વળતર ચૂકવવાના દૂધ વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા માટે આકર્ષક વિકલ્પ હોઈ શકે છે.

અને માંગ અને ઓછા રોકાણની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને નવા એન્ટરપ્રાઇઝ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે મિત્ર, વાત કરીએ ઉત્પાદન પરીક્ષણ અને નિદાન. FSSAIના હેઠળ ફૂડ પરીક્ષણના પ્રયોગશાળાઓની માંગ વધી રહી છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય MOFPIના નાણાકીય સહાય દ્વારા ફૂડ પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપવાની યોજના છે. ખોરાકની ગુણવત્તા, સલામતી અને વ્યવસ્થાપન પ્રણાલીમાં નિપુણતા ધરાવતા લોકો NABL, HACCP ISO અને અન્ય સલામતી અને વ્યવસ્થાપન સિસ્ટમમાં નોકરી માટે હાથ ધરી શકે છે. જો કે તેને ક્ષેત્રની પરિસ્થિતિઓનો અનુભવ હોવો જરૂરી છે. ઉદ્યોગ સાહસિક વિકાસ માટે બીજું ક્ષેત્ર ભેળસેળ, એન્ટીબાયોટિક, અવશેષો, પેથોજેન્સ, માઇકોટોક્સિન, ભારે ધાતુઓ અને અન્ય પ્રદૂષકોના પરીક્ષણ માટે ઝડપી ડાયગ્નોસ્ટિક કિટ્સ અને ઉપકરણોનું ઉત્પાદન છે. હવે મિત્રો, વાત કરીએ ઘટક ઉત્પાદન અને માર્કેટિંગ. આજકાલ માર્કેટિંગ કરી શકાય તેવા ઘટકોની શ્રેષ્ઠ શ્રેણી ઉપલબ્ધ છે. જો તકનીકી અને એપ્લિકેશન સેવાઓ પ્રદાન કરવામાં આવે તો ઘટકોનું માર્કેટિંગ વધુ નફાકારક બનશે. તેવી જ રીતે વધતી જતી આથાયુક્ત ખોરાકના બજારની જરૂરિયાતને પહોંચી વળવા માટે નોવેલ ટેકનો ફંક્શનલ લાક્ષણિકતાઓવાળી યોગ્ય માઇક્રોબાયલ તથા દૂધ ન્યુટ્રાસ્યુટિકલ્સની ખૂબ માંગ છે અને બજારમાં મુખ્ય સ્થાન ધરાવે છે. હવે મિત્રો, વાત કરીએ વેસ્ટ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં ફેરવવું. ખેતરના કચરાને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં પરિવર્તિત કરવા માટેનું સમુદાય આધારિત અભિગમ, જેમાં વર્મી કમ્પોસ્ટ, વીજળી, બળતણ અને પ્રવાહી ખાતરનો સમાવેશ થાય છે, જેને એન્ટરપ્રાઇઝ તરીકે પણ લેવામાં આવી શકે છે. આ સફળ વ્યવસાયિક મોડેલ્સ છે જે ડેરી વેલ્યુ ચેઇનમાં ખેતરના કચરાની આર્થિક સંભાવનાને પ્રતિબિંબિત કરે છે. ફાર્મ અને ડેરી પ્રોસેસિંગ સંસાધનો. ડેરી ફાર્મ અને SMEમાં દૂધ પ્રોસેસિંગ યુનિટ બંનેમાં મેકેનિઝેશન, ફેબ્રિકેટર્સ અને ઇજનેરોને આવા ઉપકરણોનું ઉત્પાદન શરૂ કરવાની તક આપે છે. ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે યાંત્રિકીકરણ આવશ્યક છે અને નાના પાયે પ્રોસેસિંગ ઉપકરણો અને ફેબ્રિકેટર્સની આવશ્યકતા છે. તદુપરાંત નાના પાયે ઉત્પાદનને ટેકો આપવા માટે ઉર્જા કાર્યક્ષમ સેવા ઉત્પાદકતા સિસ્ટમની પણ આવશ્યકતા છે, કેમ કે પેકેજિંગ ઇઝ સેલ્ફ લાઇફ અને માર્કેટિંગ માટે અસરકારક સાધન હોઈ શકે છે, જેને કાર્યક્ષમ પેકેજિંગ સિસ્ટમ અને લાઇનો જરૂરી છે. મેક ઇન ઇન્ડિયાના મિશન હેઠળ તેને ICAR સંસ્થાઓ દ્વારા તકનીકી ધોરણે લઈ શકાય છે અને ટેકો મળી શકે છે. બજારના આંકડા પણ નિકાસ બજારમાં ઉપકરણોની વધતી માંગ સૂચવે છે. ડેરી અને ફૂડ પ્રોસેસિંગના પ્રોત્સાહન માટે સરકારી યોજનાઓ. તો ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાના પ્રોત્સાહન માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી અને તેમાં ફેરફાર કર્યા છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તે ઉભરતા ઉદ્યોગ સાહસિકોને પોષવા માટે વ્યાપાર ઇન્ક્યુબેશન કેન્દ્રોની સ્થાપના છે. સરકારે તાજેતરમાં રૂપિયા 10,881 કરોડના કુલ ખર્ચ સાથે ડેરી પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ DIDF શરૂ કર્યું છે. હવે મિત્રો, વાત કરીએ ડેરી. પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, પશુપાલન મંત્રાલય, ખેડૂત મંત્રાલય હેઠળ યોજના શરૂ કરી છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ NABARDની નોડલ એજન્સી અથવા DEDS યોજનાના અમલીકરણ તરીકે નિમણૂક કરવામાં આવે છે. પશુ અને દૂધ પ્રક્રિયા સહિત ડેરી ક્ષેત્રના પ્રોત્સાહન માટે છે. હવે મિત્રો, વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારની તાજેતરની પહેલ ઇકોસિસ્ટમ બનાવવાની, જે સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ છે, મુખ્યત્વે સામાજિક વંચિત અને મહિલા ઉદ્યમીઓ માટે છે. આ એન્ટરપ્રાઇઝ ઉત્પાદન, સેવાઓ અથવા વેપાર ક્ષેત્રમાં હોઈ શકે છે. ભારતે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે, પરંતુ હજી પણ એવા અનેક મુદ્દાઓ છે કે જેને ગતિ આપવા માટે તાત્કાલિક નિવારણની જરૂર છે. બિનવર્ણનવાળા પશુઓ અને ભેંસની મોટી વસ્તી, દૂધાળા પ્રાણીઓની ખૂબ જ ઓછી ઉત્પાદકતા, ખોરાક અને ઘાસચારાનો અભાવ, લાંબા સમય સુધી શાંત અંતરાલ, પ્રજનન સમસ્યાઓ અને સારી ગુણવત્તાવાળા વીર્ય અને પ્રાણીઓની અવલ્યતા, તેવી જ રીતે દૂધ પ્રક્રિયાના ઉદ્યોગમાં ભેળસેળ કરનારા અને દૂષિતોની સમસ્યા, માનક ઉત્પાદન તકનીકોનો અભાવ, યાંત્રિકરણની ગેરહાજરી, ગુણવત્તા અને સલામતી અને ઉત્પાદન નવીનતા પર નબળા ભારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. હાલના વાતાવરણ અને સરકારના પ્રયત્નોથી સ્ટાર્ટઅપ માટે સકારાત્મક વાતાવરણ પણ ઉભું થયું છે, જે ઉદ્યોગ સાહસિકો માટે સોનેરી તકનું સૂચન કરે છે. તો મિત્રો, આ હતો વાર્તાલાપ ડેરી સેક્ટર.

0: વધુ એક સિદ્ધિ હાંસલ કરી. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ યુએલપીજીએમ V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ બદલ ડીઆરડીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી. તેમણે ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન મોડ અને ડ્રોન, હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે આને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ સંપાદન કાર્યક્રમ વહીવટી મંત્રી લી જોંગ ચુલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ બેઠકમાં બંને પક્ષ સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને નિકાસની તર્કનું સર્જન કરવા પરસ્પર પ્રયાસનો લાભ ઉઠાવવા પર સંમત થયા. સર્વોચ્ચ અદાલતે વસ્તી ગણતરી 2027 હેઠળ જાતિ આધારિત ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. અદાલતે જણાવ્યું કે આ મુદ્દો સરકારના નીતિગત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું કે પછાત વર્ગના વિકાસલક્ષી ઉકેલ તૈયાર કરવા સરકારે તેમની સંખ્યા જાણવી જરૂરી છે. આવા આંકડાઓ એકઠા કરવા કોઈ ખોટી વાત નથી અને આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું અનુમાન લગાવાયું છે. તેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર તરીકે યથાવત રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પીટલે વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલના મધ્ય વર્ષના તાજેતરની માહિતી અંગે પત્રકારોને માહિતી આપતા કહ્યું, ભારતની મજબૂત ગ્રાહક માંગ, જાહેર રોકાણ અને સેવા નિકાસમાં વૃદ્ધિ તેના અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે આ અહેવાલમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન GDPનું પૂર્વાનુમાન 6.6%થી ઘટાડીને 6.4% કરાયું છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિમાં તેજી આવવાની શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી 65મી મેચમાં અજિંક્યા રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હાલમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 24 રન કર્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ 8માં અને મુંબઈની ટીમ 9માં ક્રમાંક પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચિને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે આજે જીનીવામાં 79મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન માતા, નવજાત અને બાળ આરોગ્ય માટે ભાગીદારી PMNCHના બોર્ડ અધ્યક્ષ હેલેન ક્લર્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દરમિયાન શ્રી નડ્ડાએ બોર્ડના ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે PMNCHમાં ભારતની સક્રિય નેતૃત્વ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ભારત અને ઇટાલીયા દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું, બંને દેશના દ્વિપક્ષીય સંબંધ હવે તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ. એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયકને ગુજરાત સરકારનું સંપૂર્ણ સમર્થન. ડીઆરડીઓએ માનવરહિત હવાઈ વાહન મિસાઇલ ULPGM V3નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન. IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: .656.6 એટલે 846 kHz પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરમાધુરી. આજના સુરમાધુરી કાર્યક્રમમાં હું આપને સંભળાવીશ રાગ ભૂપાલી પર આધારિત હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ભાભી કી ચૂડિયા આ ફિલ્મના ગીતથી.

શ્રોતા મિત્રો, કલ્યાણ થાટમાંથી ઉત્પન્ન થયેલા રાગ ભૂપાલીનું બીજું એક ગીત સાંભળીએ. ફિલ્મનું નામ છે આરાધના. આનંદ બક્ષીની ગીત રચનાને સંગીત આપ્યું છે એસ ડી બર્મને, સ્વર છે લતા મંગેશકરનો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરી, અને આજે હું આપને સંભળાવી રહી છું રાગ ભૂપાલી પર આધારિત બોલિવૂડ ફિલ્મોના ગીતો. શ્રોતા મિત્રો, રાગ ભૂપાલી ગંભીર પ્રકૃતિનો અને સાથે ભક્તિરસ પ્રધાન હોવાથી આ રાગમાં વધુ ભજનો ગવામાં આવે છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીશ સુર સંગમ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને પંડિત રાજન સાજન મિશ્રાના સ્વરમાં. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીત રચના છે વસંત દેવની.

ખરેખર મિત્રો, રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાતા રાગ ભૂપાલી પર આધારિત સિલસિલા ફિલ્મના ગીતને શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ ખૂબ સુંદર સંગીત નિર્દેશન કર્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ભૂપેન હજારિકાની સંગીતબદ્ધ કરેલું ગુલઝારનું ગીત, ફિલ્મનું નામ રુદાલી.

શ્રોતા મિત્રો, મધ્યમ અને નિષાદ વર્જિત કરીને ગવાતા રાગ ભૂપાલીમાં કાર્યક્રમમાં છેલ્લી પ્રસ્તુતિ ફિલ્મ જિદ્દીનું ગીત હરિહરન અને ચિત્રાનો સ્વર, દિલીપ સેન સમીર સેનના સંગીત નિર્દેશનમાં ગીત રચના સમીરની. શ્રોતા મિત્રો, અત્રે એ ઉલ્લેખનીય છે કે જેમ રાગમાં વિવાદી સ્વર હોય છે એવી જ રીતે બોલિવૂડ સોંગ્સમાં રાગ આધારિત ગીતોમાં ક્યારેક ક્યારેક બીજા સ્વરો પણ ગીતની સુંદરતા વધારવા માટે લેવાય છે.

હરિહરન અને ચિત્રાના સ્વરમાં ગવાયેલ જિદ્દી ફિલ્મના આ ગીત સાથે જ આજનો સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, રાત્રિના 8:30 થઈ છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ આરતી મુનશીએ ગાયેલ સુરેશ દલાલની આ ગીત રચનાથી.

0: ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ આશિષ દેસાઈ અને આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની રચના.

શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં, એટલે કે બરાબર 8:45 સમાચાર સંધ્યામાં હિન્દીમાં સમાચાર સાંભળીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી, અને ત્યારબાદ 9 9:00.
1: નમસ્કાર. આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલી નિગમ. भारत और इटली अपने संबंधों को विशेष रणनीतिक साझेदारी के स्तर तक बढ़ाने पर सहमत. दोनों पक्षों ने दुर्लभ खनिजों, रक्षा, कृषि सहित प्रमुख क्षेत्रों में द्विपक्षीय सहयोग को बढ़ावा देने के लिए 15 समझौते किए. प्रधानमंत्री नरेंद्र मोदी को संयुक्त राष्ट्र खाद्य कृषि संगठन का सर्वोच्च सम्मान एग्रीकोला मेडल दिया गया. उन्होंने ये पुरस्कार भारत के किसानों को